નમસ્કાર. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે શ્રાવણ દિનાંક 7, શક સંવત 1948, તદનુસાર તારીખ 29 જુલાઈ ઈસવીસન 2026ને બુધવાર. અત્યારે સવારના 5:58 થઈ રહી છે. પ્રાતઃસભાના પ્રારંભે સૌ મિત્રોનું હાર્દિક અભિવાદન. પ્રસારણનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 6 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. અર્ચના કાર્યક્રમમાં આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ અર્ચના આપે સાંભળી.

0: વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, સવારના 6:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે ધર્મ. વક્તા નાગેશ ગોસાઈ.
1: માનવ સૃષ્ટિ અને પશુ સૃષ્ટિમાં 4 બાબતે સમાનતા છે: આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. તો માનવ જીવન વિશિષ્ટ સેના લીધે? શાસ્ત્રમાં કહ્યું છે કે આહાર, નિંદ્રા, ભય, મૈથુનમ ચ એતત સમાના પશુભિ નરાણામ, ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. માનવમાં કોઈ વિશેષતા હોય તો તે ધર્મની છે. તો આવો આજે આપણે વિચાર કરીએ કે આ ધર્મ એટલે શું. ધારયતિ ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય તે ધર્મ. ધર્મ એટલે ધારણા, જે વ્યક્તિ અને સમાજને ધારણા આપે તે ધર્મ. અહિંસા પરમો ધર્મ કે સત્ય એ જ ધર્મ, કાં તો પછી દયા ધર્મ કા મૂલ હૈ વગેરે, તો ધર્મની એકાંગી વ્યાખ્યા છે. અતો અજ્યુદયનિ શ્રેયશઃ સિદ્ધઃ સ ધર્મ, ઇહલોક અને પરલોકનું બંનેનું કલ્યાણ કરે તે ધર્મ. માનવમાં અસ્મિતા અને ભાવ નિર્માણ કરે તે ધર્મ. માનવ સમાજની અર્થકામનાની વ્યવસ્થા માટે અતિન્દ્રિય શક્તિએ ઘડેલી આચારસંહિતા એટલે ધર્મ. પરંપરાગત એકાત્મતાની ભાવનાવાળો સમાજ એટલે ધર્મ સંસ્થા. પરંપરાથી ચાલ્યા આવતા પવિત્ર વિચારો ભાવનાઓને સમાજના લોહીમાં ઉતારવાથી એકાત્મતાનો ભાવ આવે છે અને આ એકાત્મતાનો ભાવ ધર્મ સંસ્થાને જન્મ આપે છે. વિચારસંહિતા અને આચારસંહિતાને સ્થિર કરી પેઢીઓ સુધી ટકાવી રાખે તે ધર્મ સંસ્થા. સજીવ સૃષ્ટિમાં 2 પ્રકાર છે. એક પ્રકારમાં બુદ્ધિ છે, તે એટલે મનુષ્ય, અને બીજા બધામાં બુદ્ધિ નથી. જ્યાં સુધી બુદ્ધિ નથી ત્યાં સુધી ધર્મના વિચારો આવતા જ નથી. જેને બુદ્ધિ નથી તેને ધર્મના વિચારોની જરૂર જ નથી. એનું કારણ તેમના લોહીમાં જ વણાયેલું છે કે જગતમાં કેવી રીતે રહેવાનું. મનુષ્ય સિવાયના જીવોનો તેમના માટે નક્કી થયેલી પદ્ધતિ મુજબ જ જીવે છે. તેમને તેના કરતાં જુદી બીજી પદ્ધતિ ખબર જ નથી. તેને જ સહજ પ્રેરણા એટલે કે ઇન્સ્ટિંક્ટ કહે છે. ઇન્દ્રિયની આવશ્યકતા, માનસિક આવશ્યકતા, બૌદ્ધિક આવશ્યકતા, આત્મિક આવશ્યકતા અને આવતા જન્મારાની આવશ્યકતા જોઈને તેના જેવું માણસને માર્ગદર્શન કરનાર જે વિચાર સંહિતા છે તે જ ધર્મ સંસ્થા છે. આવશ્યકતાની સમજણ આવી ગઈ કે આવશ્યકતા નિયંત્રિત કરવી પડે. કઈ આવશ્યકતા અયોગ્ય અને કઈ આવશ્યકતા યોગ્ય તે નક્કી કરવું આ ધર્મનું કામ છે. ધર્મ જ્યારે ઢીલો થઈ જાય ત્યારે માણસની માણસાઈ ચાલી જાય. તે વખતે ઇન્દ્રિય સુખની આવશ્યકતા જ ધ્યાનમાં આવે. ધર્મ એક જબરદસ્ત શક્તિ છે. માણસ અને સમાજને કંટ્રોલ કરવાની શક્તિ ધર્મમાં છે. આપણા દેશમાં ચંદ્રગુપ્ત મૌર્ય, સમુદ્રગુપ્તથી શિવાજી સુધી પ્રભાવી રાજાઓ આવ્યા અને તેમની સાથે તેમના કાયદા અને કંટ્રોલ ચાલ્યા ગયા. પરંતુ એકાદશી હજી પણ માનવજાત પર પ્રભાવ ધરાવે છે. કાયદાની બાબતમાં આપણી કાયદા નિષ્ઠા નથી પણ પોલીસ નિષ્ઠા છે. પોલીસની હાજરી હોય તો જ કાયદાનું પાલન થાય. જ્યારે ધર્મની બાબતમાં આવું નથી. એકાદશીના દિવસે સામે ખોરાક પડ્યો છે, મારો છે, મને ભાવે છે, મારી ઈચ્છા પણ છે અને મને જોનાર કે શિક્ષા કરનાર હાજર નથી પણ હું નથી ખાતો. આ ધર્મની શિસ્ત છે. માણસ સામાજિક પ્રાણી છે. તે એકલો રહી શકતો નથી અને બીજો આવે તે સહી શકતો નથી. તો સાથે કેમ રહેવું એ ધર્મ શીખવાડે છે. આ સૃષ્ટિમાં હું, તું અને તે, એટલે કે જીવ, જગત અને ઈશ્વર, આ 3 છે. આ 3ની ઇન્ટર રિલેશનશીપ અને ઇન્ટરડિપેન્ડન્ટી ધર્મ સમજાવે છે. નીતિમત્તાનો આધાર ધર્મ હોવો જોઈએ. નીતિમત્તાના સિદ્ધાંતો સત્ય, અહિંસા, અસ્તેય સમજવા માટે ધર્મ સમજવો પડશે. મનની કેળવણી ધર્મ દ્વારા થઈ શકે અને કોઈપણ કૃતિમાં મન મુખ્ય છે. તેનો વિકાસ કરવાનું કાર્ય ધર્મનું છે. યોગ્ય અયોગ્ય શું, દ્વંદ્વો વચ્ચે કેમ રહેવું, આ વિવેક ધર્મ શીખવાડે છે. અંતે એટલું કહીશ કે ધર્મના આચાર વિચાર માન્ય કરનારનું જીવન સુગંધિત બને છે.
0: અમૃતધારા હમણાં આપ સાંભળી રહ્યા હતા. વિષય હતો ધર્મ. વક્તા હતા નાગેશ ગોસાઈ. આ સાથે જ આ કાર્યક્રમ

મય સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીનું આ અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. અમારો હવે પછીનો કાર્યક્રમ શ્રી રામચરિત માનસ કાન બસ થોડી જ વારમાં

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંદાણ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્ય

0: મુખ્યમંત્રી ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં આ વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. છોટાઉદેપુર અને દાહોદના સરહદી વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાતા વન વિભાગ એલર્ટ. દુબઈથી આવેલી મહિલા 35 લાખના સોના સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી. આગામી 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે એક ખાનગી ચેનલ દ્વારા આયોજિત કોન્કલેવમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા 44 ઉદ્યોગ સાહસિકોને આ પ્રસંગે એવોર્ડ અર્પણ કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું. કેબિનેટમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંગે પણ ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીના અગાઉના આહવાનને અનુસરીને ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ અભિયાનમાં મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વૈશ્વિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો ઓછામાં ઓછું 1 કલાક શ્રમદાન કરશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: દર મહિનાના પહેલા રવિવાર સ્વચ્છતા માટે ઓછામાં ઓછી 1 કલાક શ્રમદાન કરવા માટે થઈને આહવાન એ કર્યું છે. સ્વૈચ્છિક રીતે આપણા કાર્યક્રમ સવારમાં 1 કલાક આપવાનો શ્રમદાન કરવાનો નિર્ણય એટલો જે પહેલો રવિવાર હવે આ મહિનાનો આવવાનો છે ત્યારે તમામ લોકોને આ મુહિમમાં જોડાવા માટે હું વિનંતી કરું છું. સવારે 8 થી 9 1 કલાક આપણે સાથે મળીને શ્રમદાન કરીએ.
0: આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં અમદાવાદના વેપારીઓ માટે આર્થિક સહાય પેકેજ આપવાનો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતળના આંતરિક રસ્તાઓ સિમેન્ટ કોન્ક્રીટના બનશે. ફિલ્ડમાં કાર્યરત વીજ કર્મચારીઓની સલામતી માટે વિશેષ નિર્દેશ પણ મુખ્યમંત્રીએ આપ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણમાં ગુજરાતને વધુ એક સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતની આ નવીન પહેલને NCERT પરખ દ્વારા બિરદાવવામાં આવી છે. ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના વિવિધ રાજ્યોના શિક્ષણ બોર્ડના અધિકારીઓ ગુજરાત મોડેલનો અભ્યાસમાં રૂચિ દાખવી અને આ અંગે આયોજિત વર્કશોપમાં જોડાયા હતા. NEP 2020ની ભાવના અનુસાર હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના ગુણ સુધી મર્યાદિત નહીં રહે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના સરહદી જંગલ વિસ્તારમાં વાઘની હાજરીની પુષ્ટિ છોટાઉદેપુર વન વિભાગે કરી છે. છેલ્લા અંદાજે 17 મહિનાથી નરવાઘ દાહોદની છોટાઉદેપુર સુધીના આશરે 120 કિલોમીટર વિસ્તારના જંગલોમાં અવરજવર કરી રહ્યો હોવાનું વન વિભાગના મોનિટરિંગમાં સામે આવ્યું છે. છોટાઉદેપુરના SCF ફતેસિંહ મીનાએ જણાવ્યું હતું કે રતનમહાલ, કેવડી, કુંડલ સહિતના જંગલ વિસ્તારોમાં વાઘની હિલચાલ નોંધાતા સતત નજર રાખવામાં આવી રહી છે.
2: पिछले 17 महीने से जो हमारे 2 डिस्ट्रिक्ट है, दाहोद और छोटाउदेपुर, उसमें एक टाइगर की मूवमेंट है. अभी इसके जो प्रे बेस है उसके लिए हमने काफी प्रिपरेशन कर रखी है कि जैसे कि जो ग्रासलैंड है उसको इम्प्रूव कर रहे हैं और जो वाटर की अवेलेबिलिटी है उसमें भी हम काफी वाटर रिसोर्स में डेवलप कर रहे हैं. इसके साथ ही जो फ्यूचर प्लानिंग है जैसे ट्रांसलोकेशन उस पर भी हम डिस्कस कर रहे हैं.
0: અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટમાંથી ઉતરેલી મહિલા મુસાફર પાસેથી 35 લાખનું સોનું ઝડપાયું છે. મહિલા મુસાફર સોનાની પેસ્ટ શરીરમાં છુપાવીને આવી હતી. મહિલા મુસાફરને શંકાસ્પદ હિલચાલના આધારે અટકાયત કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગને સોનાની દાણચોરીની માહિતી મળી હતી, જેના આધારે ધરપકડ કરાઈ હતી. ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમતનું મુખ્ય કેન્દ્ર બનાવવાની દિશામાં સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ગ્લાસ્ગો ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં રાજ્ય સરકારની એક વિશેષ પ્રતિનિધિ ટીમ પહોંચી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સામેલ છે. આ મુલાકાત દરમિયાન ગ્લાસ્ગોથી શ્રી સંઘવીએ કહ્યું કે વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત અને ભારત સંપૂર્ણ તૈયાર છે.
3: 2023 कॉमनवेल्थ गेम्स वो अहमदाबाद मेजबानी करने के लिए आगे बढ़ रहा. हमारी टीम स्पोर्ट्स वेन्यू, पार्किंग फैसिलिटी, एक्रेडिशन, स्पोर्ट्स डिलीवरी, गेम डिलीवरी, हाउसिंग एवं स्पोर्ट्स रिलेटेड सभी नॉर्म्स और गेम डिलीवरी तक की पूरे प्लानिंग के लिए यहाँ पे आने वाले दिनों में भाग लेगी. उसी के साथ साथ मैं कई गेम्स को खास तौर पे कॉमनवेल्थ की कमेटी के साथ ऑब्जर्वेशन सेशंस जो है उसमें भी जाने वाला हूँ.
0: જો ભારતને વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની સત્તાવાર યજમાની મળે છે તો રાજ્યનો આર્થિક વિકાસ થશે. સૌથી મોટો ફાયદો સ્થાનિક યુવા રમતવીરોને થવાનો છે, જેમને પોતાના જ દેશમાં વૈશ્વિક કક્ષાના ખેલાડીઓ સામે રમવાની અને આધુનિક તાલીમ મેળવવાની સુવિધા મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ

0: અને @dotgov.in /GU અને અમારા એક હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આજે અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આજનો દિવસ ગુરુને વંદન અને ગુરુ શિષ્ય પરંપરાને જાળવી રાખવાનો દિવસ. આજે રાજ્યમાં અનેક મંદિરોમાં ગુરુપૂજન અને ગુરુવંદન કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વહેલી સવારથી જ શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે આજે દિવસભર લોકોનો મેળાવડો થાય તેને લઈને મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ પ્રસંગે અંબાજી મંદિરના મુખ્ય પૂજારી અને ભટજી મહારાજનું તેમના અનુયાયીઓ દ્વારા પૂજન અર્ચન પણ કરવામાં આવશે. રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા અત્યાર સુધી આ સિઝનનો કુલ 371.8 mm વરસાદ નોંધાયો છે અને હજુ પણ 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દાહોદમાં સૌથી વધુ 18 ઇંચ જ્યારે સૌથી ઓછો વરસાદ 9 તાલુકામાં નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જુલાઈથી વરસાદનું જોર વધશે. 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર 31 જુલાઈના દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
1: પડને કા સંભાવના રહેગા ધીરે ધીરે રેનફોલ ઇસમે જીયા ગયા ઓરેન્જ વોર્નિંગ કે સાથ નર્મદા દાલ ઓર તાપી કે લીએ જો અભી આઇસોલેટેડ પ્લેસિસ મે તબ દુકાન ફાઉન્ડર યુરો વોર્નિંગ કે સાથ ભારી વરસાદ કા સંભાવના રહેગા.
0: ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળાને અટકાવવા માટે રાજ્યમાં 15 જૂનથી આજ દિન સુધીમાં 17,000થી વધુ મેડિકલ અને પેરામેડિકલ ટીમો વિવિધ જિલ્લાઓમાં કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 4,655 મેડિકલ કેમ્પ દ્વારા 101.20 લાખથી વધુ દર્દીઓની આરોગ્યની તપાસ કરવામાં આવી અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી. ચોમાસાને રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા માટે કુલ 6.91 લાખથી વધુ પાણીના નમૂનાઓનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ પાસે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 477 મેડિકલ અને પેરામેડિકલ ટીમો દ્વારા 12,972 દર્દીઓની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી છે. રાજ્યમાં સતત ચાંદીપુરાના વધતા કેસને લઈ આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ચાંદીપુરાથી પ્રભાવિત માણસા તાલુકાના ચરાડા ગામના સીમ વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું. આ સાથે જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. બાળકના મોતનો આ બીજો બનાવ સામે આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક તકેદારીના પગલાં વધુ સઘન પણ બનાવ્યા છે. ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા નવનિર્મિત ભવન સહકાર ભવનના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી ડિજિટલ માધ્યમથી જોડાઈને ભવનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે અંદાજે ₹8 કરોડના ખર્ચે નિર્માણ પામેલું અદ્યતન ભવન આગામી દિવસોમાં ખેડૂતો તેમજ બેંકના સભાસદોને આધુનિક સુવિધા પૂરી પાડશે તેમ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. રાજકોટ જિલ્લાને નિકાસનું હબ બનાવવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ એઝ એક્સપોર્ટ હબ પહેલ અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય અભિયાનના પ્રથમ તબક્કામાં દેશના 120 પ્રાથમિક જિલ્લાઓની સાથે રાજ્યના અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, મોરબી, જૂનાગઢ, ભરૂચ, વડોદરા, આણંદ, દાહોદ, સુરત, વલસાડ, નવસારી અને રાજકોટ સહિત 15 જિલ્લાની પસંદગી કરાઈ છે. રાજકોટ માત્ર ઉત્પાદન ક્ષેત્રે જ નહીં પરંતુ વૈશ્વિક સપ્લાય ચેનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે, જેને લઈ ગત વર્ષે જિલ્લામાંથી 30,500 કરોડથી વધુની નિકાસ પણ થઈ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી, ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. છોટાઉદેપુર અને દાહોદના સરહદી વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાતા વન વિભાગ એલર્ટ. દુબઈથી આવેલી મહિલા 35 લાખના સોના સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી. આગામી 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચાર. ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ હવે સાંભળીએ.

0: અરે અને નાની આ તારા નામે અને આ મારી ઢીંગલીના નામે.
1: પણ દાદી,
0: હા,
1: તમારા નામે
2: બધું જ. મેં બેંક, લોકર, ફિક્સ ડિપોઝિટ બધામાં આપને જ તો નોમિની બનાવ્યા છે. કાલે જ્યારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં અમને સરળતા રહેશે.
0: શુભ શુભ બોલો. શું
3: RBI કહે છે?
4: જાણકાર બનો, સતર્ક રહો.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા ફરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવિ કાર્યસૂચિની સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય

0: બેઠકની અધ્યક્ષતા કરી. આસામપુરમાં મૃત્યુઆંક વધી 75 થયો. મૃતકોના વારસદારોને 4 લાખની સહાયની જાહેરાત. સુરક્ષા દળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીની ધરપકડ કરી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી અને કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગુલવીરસિંહ રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. સમાચાર વિગતવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ 2026 પર ચર્ચા ફરી શરૂ કરાશે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગઈકાલે ગૃહમાં આ બિલ વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું હતું. આ બિલ જાહેર પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. આ બિલમાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી કડક સજાનો સમાવેશ થાય છે. ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે પેપર લીકના કેસોનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા માટે બિલમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશમાં દૈનિક સુનાવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની જોગવાઈ છે.
1: 2 મહિને કે ભીતર સારી જાંચ મુકમ્મલ કી જાયેગી ઓર ઉસકે બાદ જો ભી ટ્રાયલ કોર્ટ હોગા ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ ઉસમે યે 3 મહિને યાની જિસ દિન વારદાત રિપોર્ટ હુઈ હૈ ઉસ દિન સે લેકર કે આખરી નિર્ણય આને તક 5 મહિને સે જ્યાદા અવધિ કાલ નહીં રહા જાયેગા.
0: દરમિયાન ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે સરકાર શિક્ષણ ક્ષેત્ર પ્રત્યે ગંભીર નથી અને તેનો વાસ્તવિક સુધારા લાવવાનો કોઈ ઈરાદો નથી.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમના નિવાસસ્થાને સચિવ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ નાણાં અને અર્થતંત્ર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેકનોલોજી સંબંધિત મંત્રાલયો અને વિભાગોના ભાવિ કાર્યસૂચિની સમીક્ષા કરી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ વિકસિત ભારતના લક્ષ્ય તરફના પ્રયાસોને વેગ આપવાનો હતો. બેઠક દરમિયાન શ્રી મોદીએ મંત્રાલયો અને વિભાગોને એકતાની ભાવના સાથે કામ કરવા અપીલ કરી. નાગરિક કેન્દ્રિત શાસનના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતના લોકો શાસનના કેન્દ્રમાં રહેવા જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે દરેક નિર્ણય અને નીતિ સામાન્ય નાગરિકના હિતો અને આકાંક્ષાઓ સાથે સુસંગત હોવી જોઈએ. શ્રી મોદીએ જણાવ્યું કે ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર સુરક્ષા માટે ડિજિટલ સિસ્ટમ અને માળખાગત સુવિધાઓનું રક્ષણ કરવા માટે પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે ઉભરતા સાયબર જોખમો સામે સતર્ક રહેવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. ભારત વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા નાવિકોના આપૂર્તિ કરનાર દેશ તરીકે ઉભરી આવ્યું છે, જેણે વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં 3,11,936 દરિયાઈ વ્યવસાયિકોનું યોગદાન આપ્યું છે. બીમકો ICS સી ફેરર વર્કશોપ રિપોર્ટ 2026 મુજબ ભારત હવે વૈશ્વિક દરિયાઈ કાર્યબળમાં 12.16% હિસ્સો ધરાવે છે. ફિલિપાઇન્સ આ યાદીમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ભારતે ચીન, રશિયા અને ઇન્ડોનેશિયાને પાછળ છોડી દીધું છે. આસામમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સત્તાવાર સંખ્યા 75 થઈ ગઈ છે. ગઈકાલે શિવસાગર જિલ્લામાં વધુ 7 લોકોના મોત થયાના અહેવાલ છે. ઉપલા આસામના અસરગ્રસ્ત જિલ્લાઓના પૂરની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને મોટાભાગના વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરતા જાય છે. મોટાભાગના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી સહિતની આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માએ પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનારના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે. 1 લાખથી વધુ ગંભીર પૂરગ્રસ્ત પરિવારોને તેમની તાત્કાલિક આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રતિ પરિવાર 15,000 રૂપિયા આપવામાં આવશે. ઝારખંડમાં સુરક્ષા દળોએ તેમના નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. મુખ્ય માઓવાદી નેતા અને પોલિટ બ્યુરો સભ્ય મિસિર બેસરાની ધનબાદ ગિરિહીર સરહદ પર ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 1 કરોડનું ઇનામ હતું. સંયુક્ત ઓપરેશન દરમિયાન પ્રાદેશિક સમિતિના સભ્ય મહેનાત ઉર્ફે મોચુ, માઓવાદી કાર્યકર ગૌરવ અને 2 ગ્રામજનોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મોચુ પર 15 લાખનું ઇનામ હતું. ગૃહમંત્રાલયે સશસ્ત્ર સીમાદળમાં કોન્સ્ટેબલ જનરલ ડ્યુટીની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ વાર્ષિક ભરતી પ્રક્રિયામાં કોન્સ્ટેબલની 50% જગ્યાઓ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવશે. આ નવા નિયમો 27 જુલાઈથી અમલમાં આવ્યા છે. નવા નિયમો લાગુ થતાં 2011ના જૂના ભરતી નિયમો હવે લાગુ રહેશે નહીં. સૂચના અનુસાર ભૂતપૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષા, શારીરિક ધોરણ પરીક્ષણ અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવશે. ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત જગ્યાઓ માટે ભરતી 2 તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં અનામત જગ્યાઓમાંથી 50% જગ્યાઓ ભરવામાં આવશે અને બીજા તબક્કામાં બાકીની ખાલી જગ્યાઓ માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા હશે. પ્રથમ અગ્નિવીર બેચના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષની છૂટ

0: આપવામાં આવશે અને પછીની બેચના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરવાની જાહેરાત કરી છે અને SBIના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર ગિરિકુમાર નાયરને સત્તાવાર લિક્વિડેટર તરીકે નિયુક્ત કર્યા છે. RBIએ જણાવ્યું હતું કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અને કંપની એક્ટ 2023ની જોગવાઈઓ મુજબ બેંકને બંધ કરવાની મંજૂરી આપતા દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ બેંકના કાર્યપ્રણાલી ઉપર ઉલ્લંઘન અને ચિંતાઓનો ઉલ્લેખ કરીને પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરવાની જાહેરાત કરી હતી. RBIએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે બંધ થવાની પ્રક્રિયા છતાં પેટીએમ પેમેન્ટ્સ બેંક પાસે તેના તમામ થાપણદારોની જવાબદારીઓ પૂરી કરવા માટે પૂરતું ભંડોળ છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ સામે પાકિસ્તાની સૈન્ય દ્વારા ઘાતક બળોનો ઉપયોગ કરવાના અહેવાલોની સ્વતંત્ર અને પારદર્શક તપાસની હાકલ કરી છે. તેણે પાકિસ્તાની અધિકારીઓને સંદેશાવ્યવહાર પુનઃસ્થાપિત કરવા અને મીડિયા અને સ્વતંત્ર નિરીક્ષકોને પ્રદેશમાં પ્રવેશ આપવા વિનંતી કરી. એક નિવેદનમાં એમ્નેસ્ટીએ જણાવ્યું કે દક્ષિણ એશિયા માટેના કાર્યકારી પ્રાદેશિક નિર્દેશક ઇઝાબેલ લેસીએ પ્રાદેશિક ચૂંટણીના પહેલા દિવસે રાવલકોટમાં પ્રદર્શનકારીઓ સામે સુરક્ષાદળો દ્વારા ઘાતક બળના ઉપયોગ પર પ્રતિક્રિયા આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે વાતચીત કરી છે અને ચર્ચાઓ સકારાત્મક રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ગઈકાલે શ્રીલંકા સામે આગામી મહિનાની 15મી તારીખથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: BCCI ને કપ્તાન શુભમન ગિલ કી કપ્તાની મેં અધિકતર યુવા ખિલાડીઓ કો ટીમ મેં શામિલ કિયા હૈ. ઓફ સ્પિનર સારાંશ જૈન કો પહેલી બાર ભારતીય સ્કવોડ મેં જગહ મિલી હૈ. માનવ સુથાર, ગુરનૂર બરાર, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ ઓર ધ્રુવ જુરેલ જૈસે યુવા ખિલાડીઓ કો અચ્છે પ્રદર્શન કે દમ પર ટીમ મેં શામિલ કિયા ગયા હૈ. વહીં અનુભવી રવિન્દ્ર જડેજા ટીમ મેં વાપસી કર રહે હૈ. ભારત ઓર શ્રીલંકા કે બીચ પહેલા ટેસ્ટ મુકાબલા 15 થી 19 અગસ્ત કે બીચ ગાલે અંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ મેં ખેલા જાયેગા, જબકિ દૂસરા ટેસ્ટ મુકાબલા 23 થી 27 અગસ્ત કે બીચ કોલંબો કે SSC ક્રિકેટ ગ્રાઉન્ડ મેં હોગા. અર્જુન શર્મા, સ્પોર્ટ્સ કેન.
0: અને ભારતીય ખેલાડીઓએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. વેઇટલિફ્ટર હરજિંદર કૌર અને લાંબા અંતરના દોડવીર ગુરવીરસિંહે રજત ચંદ્રક જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. દરમિયાન એશિયન ગેમ્સના કાંસ્ય ચંદ્રક વિજેતા ગુરવીરસિંહે પુરૂષોની 10,000 મીટર દોડમાં ઐતિહાસિક રજત ચંદ્રક જીત્યો, જે કોમનવેલ્થ ગેમ્સમાં આ ઇવેન્ટમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
3: આજના મોટાભાગના અખબારોએ એન્ટી પેપર લીક બિલ પર લોકસભામાં થયેલ હોબાળો અને વિદ્યાર્થી પ્રદર્શનથી જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે સગીર દેખાવનાર છાત્રોને તત્કાળ છોડવાના આદેશના સમાચારની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાના પર લખે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ, નિર્દોષ વિદ્યાર્થીઓ મુક્ત થાય, રાજ્યોને FIR પર તપાસની છૂટ. દેશમાં દર 4માંથી 1 નવો કોમર્શિયલ પાયલટ મહિલા. પશ્ચિમ બંગાળનો મોટો નિર્ણય, પોલીસની ઇમેજ સુધારવા તાલીમ માટે કર્મીઓને ગુજરાત મોકલશે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, શિક્ષણમંત્રી પ્રહલાદ જોશી મુદ્દે લોકસભામાં હોબાળો, ઝેનઝી પર લાઠીચાર્જની સુપ્રીમ તપાસ કરાવશે, સગીરોને છોડી મૂકવા આદેશ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા ફરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવિ કાર્યસૂચીની સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામપુરમાં મૃત્યુઆંક વધી 75 થયો. સુરક્ષાદળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીની ધરપકડ કરી. RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી અને કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગુલબીરસિંહ રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ઝરોખા, અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી.

આઠ વાગીને 15 મિનિટે સાંભળશો ત્રિવેણી. 8:30 વાગે નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9:30 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આજ કે ફનકારનો. ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ 10:02 મિનિટે. 10:30 વાગે ધૂમ મસ્તી ધૂમ. 11:02 મિનિટે કાર્યક્રમ દિલ સે. 11:30 વાગે તરન્નુમ.

બપોરે 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:00 કાર્યક્રમ સુરીલા સફર. ત્રિવેણીનું પુનઃપ્રસારણ 2:00. 2:35 સાંભળશો ગુજરાતી ગીતો. કાર્યક્રમ સખી સહેલી 3:00. 4:00 પિટારા. 5:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ.

6 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરીલા સફર, 7 વાગ્યાનો સમય રહેશે જયમાલા કાર્યક્રમનો, રાત્રે 8 વાગે કાર્યક્રમ હવા મહેલ, 8:15 ઝરોખા, ત્યારબાદ સાંભળશો ચિત્રલોક કાર્યક્રમ, 9 વાગે કાર્યક્રમ આપ કે લીએ

9:30 ફિલ્મ સંગીત, 10 વાગે સાંભળશો છાયા ગીત અને 10:30 વાગે કાર્યક્રમ ઢલતી જાય રાત. મિત્રો, આ છે માહિતી અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર પ્રભાત

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજારના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો.
2: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: યાર જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
4: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
3: કેવી રીતે અપ્લાય કરી શકાય?
4: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો. અને

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 10 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સ 650 અંકથી વધુના ઉછાળા સાથે 77,000થી વધુને પાર. નિફ્ટી 190થી વધુના અંકના ઉછાળા સાથે 24,000થી વધુ વધ્યો. ગુરુ પૂર્ણિમાના દિવસની લોકો તેમના ગુરુઓને યાદ કરી આભાર માની આશીર્વાદ લઈ ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી. રાજ્યભરમાં અનેક મંદિરોમાં ગુરુપૂજન અને ગુરુવંદન કાર્યક્રમોનું આયોજન કરાયું. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ 2026 પર ફરી ચર્ચા શરૂ કરાશે. પીએમ મોદીએ ભાવિ કાર્યસૂચિની સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામપુરમાં મૃત્યુઆંક વધીને 75 થયો. મૃતકોના વારસદારોને 4 લાખની સહાયની જાહેરાત. જ્યારે ઓડિશામાં ભારે પૂરને કારણે જનજીવન અસરગ્રસ્ત. સુરક્ષાદળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીઓની ધરપકડ કરી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી. ગૃહમંત્રાલયે સશસ્ત્ર સીમાદળમાં કોન્સ્ટેબલની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિની યુક્રેનના રાષ્ટ્રપતિ અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી સાથે મુલાકાત. દિલ્હી સરકારે દિલ્હી લક્ષ્મી યોજનાને મંજૂરી આપી. આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2,500ની નાણાકીય સહાય મળશે. આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી. જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે વિસાવદર ખાતે ભરતી મેળો યોજાશે. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં આ વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. છોટાઉદેપુર અને દાહોદના સરહદી વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાતા વન વિભાગ એલર્ટ. ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રકના અમલીકરણમાં ગુજરાત પ્રથમ. આગામી 2 દિવસ રાજ્યમાંથી ભારે વરસાદની આગાહી. 2023માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી. કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગુલવીરસિંહ રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિનંદન પાઠવ્યા. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર
0: મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા મુખ્ય સમાચાર 96.7 FM પર વિવિધ ભારતીનું આ અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: यार जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી।
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે। તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે।
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે। www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો।
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે। વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે।
0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
4: रजू करिए छे गुजराती गैर फिल्मी गीतों नो कार्यक्रम। मित्रों, आज अषाढ़ी पूर्णिमा छे, जेने आपणे सौ गुरु पूर्णिमा तरीके ओळखीए छे। गुरुनो स्थान आपणा जीवन में ઘણું ઊંચું છે। સૌથી પહેલો ગુરુ માતાને કહેવાય છે। માતા થકી બાળકને ગર્ભાધાન સમયથી જ સારા સંસ્કાર ઉપલબ્ધ થાય છે, તો માતાને પહેલો ગુરુ ગણાય। માતા પિતા અને ગુરુનું સ્થાન આપણા જીવનમાં ખૂબ જ અગત્યનું છે। માર્ગ દ્રશ્યતિ યહ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। દુઃખ પીડા તાપ ટાળે સમરૂ જીવનની હરપળ ઉજાળે સદગુરુ। ચરણ પાવન સ્પર્શતા શાતા મળે સ્મરૂ તમને સર્વ મળે સદગુરુ।

કવિ જયંત પાઠકની રચના હમણાં આપે રાસબિહારી દેસાઈના સ્વરમાં સાંભળી. ગુરુ ગોવિંદ દો ઉખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. ગુરુની દોરવણી વિના, ગુરુના જ્ઞાન વિના આપણને ઈશ્વર પણ પ્રાપ્ત નથી થતો. તો મિત્રો, ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હવે સાંભળીએ બીરેન પુરોહિતના સ્વરમાં કવિ મુકેશ જોશીની રચના

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: यार जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી।
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે। તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે।
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે। www.gtu

0: edn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
1: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ અવિનાશ વ્યાસની રચના આશા ભોંસલેના સ્વરમાં.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજારના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો.
2: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: મિત્રો, હવે સાંભળીએ કવિ સુરેશ તલાલની રચના હરિહરનના સ્વરમાં.

મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો આ અમદાવાદ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમની શરૂઆત કરીએ શંકર મહાદેવન અને સાથીઓના સ્વરમાં ગવાયેલા આ ગીતથી, ફિલ્મ દિલ ચાહતા હૈ.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ જબ વી મેટ ફિલ્મનું આ ગીત. સ્વર સોનુ નિગમ અને જાવેદ અલીનો.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગરમ મસાલા ફિલ્મનું ગીત સોનુ નિગમનો સ્વર.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ

0: www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
1: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
2: મિત્રો, હવે સાંભળીએ ગોલમાલ ફિલ્મનું ગીત અનુષ્કા મનચંદાની અને વિશાલ દદલાનીના સ્વરમાં.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: મિત્રો, આ સાથે ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 11 વાગે અત્યારના મુખ્ય સમાચાર સાંભળશો.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 845 અંકથી ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 245થી વધુનો ઉછાળો. રાષ્ટ્રપતિ ભવન ખાતે 5 સ્મારક પુસ્તકોના વિમોચન સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ થયા. પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમા પર શિક્ષકોની ભૂમિકા પર પ્રકાશ પાડતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું. સરકારે 2026-31 માટે વધારેલી નાણાકીય ફાળવણી સાથે પીએમ અજય ચાલુ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંતી રેડ્ડી વચ્ચે કૃષિ અને ગ્રામીણ વિકાસ પર વ્યાપક ચર્ચા થઈ. સરકારે સંગ્રહખોરી રોકવા, ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા, ભાવ સ્થિરતા જાળવવા અને પારદર્શક તથા કાર્યક્ષમ ખાંડ પુરવઠા શૃંખલા સુનિશ્ચિત કરવા માટે ખાંડના ડીલરો પર સ્ટોક કરવાની મર્યાદા લાદી. ભારતની કુલ નિકાસ નાણાંકીય વર્ષ 2025-26માં 863.1 અબજ અમેરિકી ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી. ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક રાજ્યભરમાં ઉજવણી. અંબાજી, શામળાજી, બહુચરાજી, પાવાગઢ સહિતના યાત્રાધામો ખાતે ભક્તજનોની ભીડ ઉમટી. ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગોને અટકાવવા માટે રાજ્યમાં 17,000થી વધુ મેડિકલ અને પેરામેડિકલ ટીમો વિવિધ જિલ્લાઓમાં કાર્યરત. રાજકોટ જિલ્લાને નિકાસનું હબ બનાવવા ડિસ્ટ્રિક્ટ એઝ એક્સપર્ટ હબ પહેલ અંતર્ગત એક બેઠકનું આયોજન કરાયું. રાજ્યમાં સિઝનનો 55.52% સરેરાશ વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 78.49%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 19% વરસાદ. આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં 14 જિલ્લામાં 27 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દાહોદમાં 18 મિલીમીટર વરસાદ. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ દિલ સે.

મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આ ગીત હતું ફિલ્મ આજ ઓર કલનું. સ્વર હતો મોહમ્મદ રફીનો. મિત્રો, આજના દિલસે કાર્યક્રમની થીમ વાદિયા. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ અભિલાષા ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ દિલ હી દિલ મેં આ ફિલ્મનું ગીત, સ્વર સુલક્ષણા પંડિત અને મોહમ્મદ રફીનો

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, દિલસે કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ હેમા સરદેસાઈના સ્વરમાં હિન્દુસ્તાની ગુડિયા ફિલ્મનું ગીત. વૈષ્ણવ દેવાનું સંગીત છે અને મુમતાઝ નિખતની ગીત રચના.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે

0: આસે શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
0: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

લતા મંગેશકર અને સુરેશ વાડકરના સ્વરમાં આ હતું પ્યાસા સાવન ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો દિલસે કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ.

શ્રોતા મિત્રો, અત્યારે સવારના બરાબર 11:30 થઈ છે. રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

શ્રોતા મિત્રો, તરન્નુમ કાર્યક્રમની શરૂઆતમાં આ હતું નયા અંદાઝ ફિલ્મનું ગીત. શમશાદ બેગમ અને કિશોર કુમારનો સ્વર હતો, ઓપી નૈયરનું સંગીત હતું અને જાનિસાર અખ્તરની ગીત રચના. આજે છે 29 જુલાઈ. મિત્રો, 1924 થી 2003 29 જુલાઈ સુધી બદરુદ્દીન જમાલુદ્દીન ખાન કાઝી, જેમને આપણે ભારતીય ફિલ્મોમાં જોની વોકરના નામથી જાણતા હતા, ખાસ કરીને આપણે તેમને હાસ્ય કલાકાર તરીકે જાણતા હતા, તેમની આજે પુણ્યતિથિ. તેમણે લગભગ 300 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને રમૂજ ભૂમિકાઓ માટે તેઓ ખૂબ જ જાણીતા હતા. કાર્યક્રમમાં હવે આપને સંભળાવું મોહમ્મદ રફી અને ગીતા દત્તના સ્વરમાં મિસ્ટર એન્ડ મિસિસ 55 ફિલ્મનું ગીત. ઓપી નૈયરનું સંગીત છે અને મજરૂહની ગીત રચના.

0: સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: મિત્રો, જોની વોકરે જ્યારે ફિલ્મમાં અભિનય કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે તેમની આજુબાજુના વાતાવરણમાં સાથે અમુક મુસાફરી કરી અને તે દરમિયાન તેમણે મુસાફરોનું મનોરંજન કર્યું. તેમણે દિનચર્યામાંથી કંઈક કંઈક રમૂજ શોધી કાઢી અને તે દરમિયાન 1951માં બલરાજ સાહાની બાઝી નામની ફિલ્મ લખી રહ્યા હતા. ત્યારબાદ તેમને આ જ ફિલ્મમાં દારૂડિયાનો અભિનય કરવાનું કહેવામાં આવ્યું. થોડા ખચકાટ સાથે પણ તેમણે આ ભૂમિકા સ્વીકારી, પરંતુ તેમાં પણ તેમણે લોકોનું મનોરંજન કર્યું. સાંભળીએ આ જ ફિલ્મનું ગીત, એટલે કે બાઝી ફિલ્મનું ગીત. ગીતા દત્તનો સ્વર છે, એસ ડી બર્મનનું સંગીત અને સાહિરની ગીતરચના.

આ હતું ટેક્સી ડ્રાઈવર ફિલ્મનું ગીત. તલત મહેમૂદનો સ્વર હતો, સાહેર લુધિયારમીની ગીત રચના અને એસ ડી બર્મનનું સંગીત. શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ તરન્નુમ. મિત્રો, જોની વોકરે ખાસ કરીને બી આર ચોપરાની ફિલ્મ નયા દોર, ચેતન આનંદની ફિલ્મ ટેક્સી ડ્રાઈવર અને બિમલ રોયની ફિલ્મ મધુમતીમાં કામ કર્યું હતું. તેમણે આમ તો 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેમને હાસ્ય અભિનેતા તરીકે વધુ ઓળખવામાં આવતા હતા. તેમને મધુમતી ફિલ્મ માટે ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને શિકાર ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ હાસ્ય કલાકાર તરીકેના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હવે આપને સંભળાવું મધુમતી ફિલ્મનું ગીત. માફ કરશો, કાર્યક્રમમાં હવે આપને સંભળાવું મોહમ્મદ રફી, આશા ભોંસલે અને સાથીઓના સ્વરમાં નયા દોર ફિલ્મનું ગીત. ઓપી નૈયરનું સંગીત છે, સાહિર લુધિયાનવીની ગીત રચના છે.

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ તરન્નુમ. તરન્નુમ કાર્યક્રમમાં હવે આપને સંભળાવું મધુમતી ફિલ્મનું ગીત મુકેશના અને લતા મંગેશકરના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, જોની વોકર એક હાસ્ય કલાકાર હતા અને જો આપે તેમની ફિલ્મો જોઈ હોય અને એમની ફિલ્મોના ગીતો જોયા હોય તો મને લાગે છે કે હવે પછીનું જે ગીત હું વગાડવાની છું એ તો તમે ચોક્કસ જોયું જ હશે. પ્યાસા ફિલ્મનું ગીત છે, મોહમ્મદ રફીનો સ્વર છે, એસ ટી બર્મનનું સંગીત છે અને ગીત રચના છે સાહિરની. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ સમાપ્ત કરીશ. તો કાર્યક્રમની સમાપ્તિમાં સાંભળો પ્યાસા ફિલ્મનું આ ગીત.
1: Yeah.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ તરન્નમ કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ મુખ્ય સમાચારો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષોના હોબાળાના પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. આજે વિશ્વ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે વિશ્વમાં વાઘની સંખ્યાનો 70% હિસ્સો ભારતમાં છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી. વિશ્વ વાઘ દિવસ નિમિત્તે તેમણે શુભેચ્છા પાઠવી. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવતી અને તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડનારી લક્ષ્મી યોજનાને દિલ્હી સરકારે મંજૂરી આપી. બોટાદમાં સ્ટેરિંગ પર કાબૂ ગુમાવવાના કારણે એક ટેમ્પો પલટી ખાઈ જતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા. દક્ષિણ પશ્ચિમ જાપાનના કુમામોટો વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 13 થયો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દિલ્હી સ્થિત હોટલનું લાયસન્સ નિયમોના અનેક ઉલ્લંઘનો માટે સસ્પેન્ડ કર્યું. ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 800 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 200થી વધુ અંકનો ઉછાળો. ભારતની કુલ નિકાસ નાણાકીય વર્ષ 2025-26માં 863.1 અબજ અમેરિકી ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી. ઓરિસ્સામાં અવિરત વરસાદને કારણે આવેલા ભારે પૂરના કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી. અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગઈકાલે શ્રીલંકા સામે આગામી મહિનાની 15મી તારીખથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. હવે પછી આપ 1 વાગે 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપને માહિતગાર કરું આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોથી. 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:00 સુરીલા સફર, ત્રિવેણી બરાબર બપોરે 2:00, 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. બપોરે 3:00 સખી સહેલી, 4:00 પિટારા, 5:00 સરગમ. સુરીલી સાંજ કાર્યક્રમમાં 5:30 ગુજરાતી ગીતો, 6:00 હિન્દી રેટ્રો સોંગ્સ આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફરમાં.

0: સાંજે 7 વાગ્યે જયમાલા, 8 વાગ્યે હવા મહેલ, 8:15 ઝરોખામાં આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો તથા આવતીકાલના કાર્યક્રમોની વિગતો, અને ત્યારબાદ 8:20 ચિત્રલોકમાં નવા હિન્દી ફિલ્મી ગીતો. રાત્રે 9 વાગ્યે કાર્યક્રમ આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી વિગતો આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, હવે પછીનો કાર્યક્રમ યાદો કી મહેફિલ, બસ થોડી જ વારમાં.
1: વિવિધ ભારતી સે બોલ રહી હૈ, યે હૈ રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન. યાદો કી મહેફિલ, યે કાર્યક્રમ આપ સુનેંગે બસ કુછ હી પલો મેં.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: जामा मस्जिद, पुरानी दिल्ली जाना पड़ेगा. मैंने कहा पुरानी दिल्ली क्या करोगे जाके? पान वाले का अगर मुझे करना है रोल तो मुझे देखना नहीं चाहिए पान वाले वगैरह. तो मैंने कहा ये नसीर के बाद ये एक
4: और आ गया.
3: एक और आ गया.
5: कहाँ जल्दी है बुलबुल, कोई और कर्जेदार लग गया तेरे पीछे क्या?
6: अरे ललन मियां, आप काट देना रास्ता, अब मेरा काम नहीं होगा.
7: दास्तान सई परांजपे की, उजाले उनकी यादों के. 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर.
8: सुनिए
9: राहत इंदौरी का लिखा गीत हम आपको सुनवा रहे हैं. इसे संगीत में ढाला है अनु मलिक ने. आवाजें श्रेया घोषाल और विनोद राठौड़ की. फिल्म का नाम है मुन्ना भाई MBBS.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
0: ઈમાનદાર હોવાનો અર્થ છે હજાર મણકાઓમાં જુદો ચમકતો હીરો. બહેનો બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપનું સ્વાગત કરે છે કાર્યક્રમ સહિયરમાં. અને આજે આપના પત્રો અને ઈમેલ્સના પઠનનો દિવસ છે, માટે આપની ચાહીતી ત્રિપુટી સાથે છે, એટલે કે સ્ટુડિયોમાં અમારી સાથે છે હિતેશ માવાણી સર.
2: તો શ્રોતા મિત્રો, શરૂઆતમાં કહ્યો ને એ સુવિચાર શું સમજાવે છે ખબર છે?
0: કે મણકા તો ઘણા હોય છે, પણ હીરા હીરા બહુ ઓછા હોય છે.
3: અને એ જ રીતે દુનિયામાં ભીડ તો ઘણી છે, પણ પ્રામાણિકતા, સચ્ચાઈ અને નિષ્ઠાથી જીવતા લોકો ખૂબ ઓછા હોય છે. અને આવા માણસ હંમેશા અલગ તરી આવે છે. અને આવા માણસના સંપર્કમાં જ્યારે આપણે આવીએ, ત્યારે વિચાર આવે કે આવો હીરો ઘડાય કેવી રીતે.
4: જવાબ છે એક સારા ગુરુના સંપર્કથી. કારણ કે ગુરુ માણસને માણસ બનાવે છે. ગુરુ સફળતા સાથે સંસ્કાર કેવી રીતે જીવવાના તે પણ શીખવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન હંમેશા સર્વોચ્ચ માનવામાં આવ્યું છે, એટલે જ કહેવાયું છે ગુરુ.

0: શ્રોતા મિત્રો, જીવનમાં સાચો માર્ગ બતાવનાર દરેક વ્યક્તિ ગુરુ છે. ક્યારેક માતા પિતા, ક્યારેક શિક્ષક, ક્યારેક કોઈ પુસ્તક, તો ક્યારેક જીવનના કઠિન અનુભવો પણ આપણા ગુરુ બની જાય છે. આજે 29 જુલાઈ આપણે સૌ ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છીએ. આ દિવસ મહર્ષિ વેદ વ્યાસજીની જન્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને વાંચીએ આપના પત્રો અને ઈમેલ્સ. તો શરૂઆત કરીએ છીએ જેમનો સુવિચાર આપણે કાર્યક્રમની શરૂઆતમાં વાંચ્યો. એ સુવિચાર મોકલનાર પત્ર મિત્ર એટલે કે કાર્યક્રમને પોતાના વિચારોથી પ્રજ્વલિત કરનાર શ્રોતા ગામ લાઠીથી દીપકભાઈ પરમારના પત્રથી. એમની સાથે છે રમણીકભાઈ ચૌહાણ, ગીતાબેન સોની, નાના રાજકોટથી કાળુભાઈ ભરવાડ, જાનાબેન, યુવરાજ, પાર્થ, કેતન, જાળિયાના માધુભાઈ ચૌહાણ અને અમદાવાદથી પ્રીતિબેન. પ્રદીપભાઈ લખે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ, અમને ખૂબ ગમે છે. કાર્યક્રમમાં મહેમાનોની મુલાકાત દ્વારા સારી એવી જાણકારી મળે છે, સાથે સાથે નાટક અને વાર્તાની રજૂઆત થાય છે તે પણ ખૂબ ગમે છે. અને એમણે સૂચન પણ કર્યું છે કે મસ્ક્યુલર ડિયોપેટી રોગ વિશે આયુર્વેદના નિષ્ણાત દ્વારા જાણકારી આપશો. જી પ્રદીપભાઈ, આપનું સૂચન ધ્યાનમાં રાખીને આ વિષય પર વાતચીત આપવાની કોશિશ ચોક્કસ કરીશું.
1: પ્રથમ ઇમેઇલ આસિફભાઈ બોકડા અને તેમની સાથે છે વસીમભાઈ, જિલ્લો પંચમહાલ, ગોધરા.

0: પોલન બજારથી આસિફભાઈ લખે છે કે હું ઘણા સમય પછી આપને ઈમેલ કરું છું, આપ સૌ મજામાં હશો, વરસાદની ઋતુમાં થતા રોગોથી બચવાના ઉપાય અને ખોરાક વિશે જણાવશો. ચોક્કસ આપણે આસિફભાઈને જાણ કરીએ કે આ ચોમાસાની ઋતુમાં આરોગ્ય માટે શું ધ્યાન રાખવું જોઈએ, કઈ કાળજી લેવી જોઈએ તે અંગે આપને ઉપયોગી માહિતી જરૂરથી આપીશું. ઈમેલ માટે આભાર આસિફભાઈ.
1: આસિફભાઈના ઈમેલ બાદ હવે આ પત્ર છે. સૈયરમાં શાયરીના ફૂલ બિખેરતા નિયમિત શ્રોતા રમેશ એલ ભાટિયાનો, ઉત્તર સંડા નડિયાદથી લખે છે. ના ચાંદ કો ઢૂંઢું, ના સિતારો કો ઢૂંઢું, કાંટો કે રાસ્તો પર ચલકર ભી આકાશવાણી કી મંઝિલ કો ઢૂંઢું, ના ભૂતકાલ કો ઢૂંઢું, ના ભવિષ્ય કી ચિંતા કી લહેરી ઢૂંઢું, વર્તમાન કે ઉજાલો મેં સહયર મેં દોનો બહેનો કી મીઠાશ કો ઢૂંઢું. અરે વાહ શાયરજી વાહ, આપ તો ખુશિયા ઢૂંઢને મેં માહિર હો ગયે હૈ ઓર એસે એસે ખજાને ઢૂંઢ લેતે હૈ જો આપકી ખુશી ભી બઢાતે હૈ ઓર ચોરી હોને કા ડર ભી નહીં હૈ ના.
2: તો રમેશભાઈના આ પત્ર બાદ હવે આ પત્ર છે વાસરાથી 87 વર્ષના અમારા મોટાભાઈ બુદ્ધિધન દાદાનો. લખે છે કે મીઠું મીઠું બોલનારી વાલી બંને બેલડીઓ અને સૌથી મહત્વના શ્રોતા ભાઈઓ, ગયા પત્રમાં મેં યાદી આપી હતી, છતાં તમે સૌ સૈયર થકી હૈયે વસ્યા છો. અને શ્રોતા મિત્રો, આગળ કાર્યક્રમની વાત કરતા બુદ્ધિધન દાદાએ લખ્યું છે કે 10મી તારીખ અને શુક્રવારની મુલાકાત ખૂબ ઉત્તમ રહી. ભાઈ શ્રી પ્રણવ ત્રિવેદીની વાતો અને આપની મુલાકાતો માનવ ને માણસ બનાવે છે, તે માટે ધન્યવાદ. એ દિવસે 2 ગીતો રજૂ થયા હતા, તે બંને ગીતો ગમ્યા. અંતમાં એમણે એક સૂચન પણ કર્યું છે કે વક્તાનું સરનામું કે મોબાઈલ નંબર આપો તો બહુ સારું રહે, અને પ્રણવભાઈનો નંબર આપવાની એમણે વિનંતી કરી છે. તો બુદ્ધિધન દાદા, આપને ખાસ જણાવીએ કે મુલાકાતીઓ માટે આત્મીયતા છે આપની, તે બદલ આપનો આભાર, પરંતુ વ્યક્તિગત ગોપનીયતાને ધ્યાનમાં રાખીને અમે કોઈ પણ મહેમાનની વ્યક્તિગત માહિતી જાહેર નથી કરી શકતા. આપ અમારી લાગણી સમજી શકો તેવી આશા રાખીએ છીએ.
0: આકાશવાણી અમદાવાદ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. રાજકોટ કેન્દ્રનો સ્થિર કાર્યક્રમ અમને ખૂબ પસંદ પડે છે. રાજકોટમાં કાર્યક્રમ અંગેના ઇમેલ સામેલ થતા નથી, એટલે ગુજરાતના મુખ્ય આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પર ઇમેલ કરી અને અમારા પ્રતિભાવ પાઠવીએ છીએ. સાથે સાથે ભુજ કેન્દ્રનો લોકપ્રિય સહયોગ કાર્યક્રમ પણ સુપરથી ઉપર હોય છે, ત્યાં પણ ડિજિટલ માધ્યમનો ઉપયોગ ના થવાથી અમો અમારા પ્રતિભાવ અમદાવાદ કેન્દ્ર પર મોકલીએ છીએ. કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો. આ ઇમેલ મળ્યો છે આપણા નિયમિત પત્ર મિત્ર, શ્રોતા મિત્ર અને ઇમેલ પાઠવનાર ધીરજભાઈ રબારી, ડેર પાટણથી. આપણે ધીરજભાઈને જણાવીએ કે ચોક્કસ આપ આકાશવાણી અમદાવાદ કેન્દ્રને ઇમેલ પાઠવી શકો છો અને પત્ર પણ લખી શકો છો. ફરી એક વખત આપના ઇમેલ માટે ધીરજભાઈ આપનો આભાર.
1: તો હવે ધીરજભાઈના ઇમેલ બાદ આ પત્ર છે વિંછિયા રાજકોટથી શાંતિપ્રિય શ્રોતા શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન, વિરલ તથા સમગ્ર માથુકિયા પરિવાર. શાંતિલાલજી જણાવે છે કે દરેક મિત્રના પ્રત્યુત્તર લાગણીસભર રીતે આપ વાંચી સંભળાવો છો તે સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. મીઠી મધુરી વાણી ના શબ્દોથી, હસતા ચહેરાથી જે આપ પત્રો વાંચો છો તે સાંભળીને અતિ આનંદ થાય છે. અરે અરે અરે, શું વાત છે શાંતિલાલજી, માત્ર અવાજ થી જ આપ તો અમારા ચહેરાના હાવભાવ પણ પહેચાણી લો છો, ક્યાંક આપ જાદુ કરતો નથી ને?
2: તો શ્રોતા મિત્રો, શાંતિલાલજીના પત્ર બાદ હવે આ છે ગામ ભવાનીપુરા તાલુકા પેટલાદ જિલ્લા આણંદ થી ભક્તિમાં રસ ધરાવનાર શ્રોતા મિત્ર પૂનમભાઈ તળપદાનો. સાથે છે કાર્યક્રમ સાથે સાંભળનારા હસમુખ, સુમિત્રા, અશોક, અક્કી, દીપક, કિન્નરી, અર્જુન, નારણ, દામોદર, જાનવી, હેતલ, મનીષા તેમજ લાલજી મહારાજ અને તળપદા પરિવાર. સાથે સાથે અમારા પડોશીઓના નામ બાબજી, બેબી તેમજ નાના મોટા સૌ તમને યાદ કરે છે. તો પત્રમાં આપે લખ્યું છે કે 22મી એપ્રિલના રોજ અમારા બધાના નામ આપ સહયર કાર્યક્રમમાં બોલ્યા, અમે સૌ બહુ રાજી થયા. બોલો પૂનમભાઈ, આપ રાજી એટલે અમે પણ રાજી. બસ આ જ રીતે અમને પત્ર લખતા રહેજો.
0: હવે પછીનો ઈમેલ ગામ જાડિયા અમરાજી, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર, માધુભાઈ ચૌહાણ અને તેમની સાથે છે લક્ષ્મણભાઈ, ચેતનાબેન, અસ્મિતાબેન, વિજય, વિવેક, રાહુલ, આર્યન. અમે સહયર કાર્યક્રમ નિયમિત રીતે સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. 20મી જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. મુંબઈનો કાર્યક્રમ અમને ખૂબ ગમે છે. માધુભાઈનો અન્ય ઇમેલ પણ છે. 22મી જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. શ્રોતા મિત્રોના પત્રો, ઇમેલ અને પસંદગીના ગીતો સાંભળવાની મજા આવી. આવી છે. સાથે સાથે 24મી જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. કાર્યક્રમની શરૂઆતમાં બંને બહેનોએ જે પાઉંભાજીની વાત કરી, મોઢામાં પાણી આવી ગયું. તમને ખબર છે હું સહિયર કાર્યક્રમનો કેટલો ફેન છું. જમતા જમતા હું દરરોજ કાર્યક્રમ સાંભળું છું. બાળકો ફોન માગે તો પણ હું ન આપું, સહિયર પૂરો કરીને ફોન દઉં છું. લિપિ અને અલ્પા, એમ લાગે છે આમના ઈમેલ પરથી કે તેઓ મોબાઈલ ન્યૂઝ

0: એમેઝોન એર એપ, તેના પર રેડિયોના કાર્યક્રમ સાંભળે છે, બરાબર ને?
1: જી જી જી. અને માધુભાઈના ઈમેલ બાદ હવે આ પત્ર છે 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો, જામનગરથી. તેમની સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. અને આ વખતે પણ એમણે પત્રની શરૂઆત કરી છે એમના સ્પેશિયલ વન લાઇનર થી. આપણી આ જિંદગીનો કોઈ ભરોસો નથી, તો ભગવાનનું ભજન કરી લે ને ભાઈ. વાહ બાબુભાઈ, આપની આ ટકોર ખરેખર તે અનુસરવા જેવી છે. આગળ તેઓ જણાવે છે કે સોમવાર તારીખ 29 જૂનના રોજ વાર્તા કેક્ટસ રજૂ થઈ ખૂબ ગમી. તારીખ 1 જુલાઈના પત્ર તથા ઈમેલના જવાબો સાંભળીને તો મજા આવી ગઈ. આગળ તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમમાં આવતી અવનવી મુલાકાતોમાંથી ઘણું બધું જાણવાનું મળે છે. તારીખ 3 જુલાઈ શુક્રવારના રોજ જંગલની વાતો કરી, ગીરના જંગલના સિંહની વાતો કરી અને વૃક્ષની વાતો કરી, તે સુપર હિટ હતી. ગુજરાતમાં આવેલા અલગ અલગ વનની વાતો કરી, તેમાં ખરેખર ઘણું જાણવાનું મળ્યું. વૃક્ષ ઉછેરની વાત પણ સારી હતી. ડોક્ટર તપન શાહની મુલાકાતમાં તેમણે ખૂબ ઉપયોગી વાતો કરી. કાર્યક્રમમાં આવેલ ગીતો પણ મજાના હતા. જી જી બાબુભાઈ, આપ બસ કાર્યક્રમ સાથે આ જ રીતે જોડાયેલા રહો.
2: અને હવે આ બે પત્રો છે કાર્યક્રમને પોતાના અભિપ્રાયોથી જગમગાવતા પ્રદીપભાઈ કે મહેતાના, આરટીઓ રિલોકેશન સાઇટ ભુજ કચ્છથી. સાથે છે શ્રીમતી બીના પી મહેતા, વિપુલ મહેન્દ્ર મહેતા, શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા, મનસ્વી મહેતા અને બેબી નિર્વા. લખે છે કે 24મી જૂનનો કાર્યક્રમ અત્યંત રસપ્રદ રહ્યો. આ કાર્યક્રમમાં શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલ્સના જવાબો સારી એવી સંખ્યામાં આપવામાં આવ્યા તે સાંભળીને આનંદ થયો. કાર્યક્રમમાં અમારી પસંદગીનું ગીત રજૂ કરવામાં આવ્યું તેથી અત્યંત આનંદ થયો. સહિયર કાર્યક્રમમાં શ્રોતાઓના સૂચનો, અભિપ્રાયો તથા પત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. પરિણામે શ્રોતાઓ નિયમિત પત્ર લખવા માટે પ્રોત્સાહિત થાય છે. અમદાવાદ સહિયર કાર્યક્રમની આ આગવી વિશેષતા છે. કાર્યક્રમ પ્રસ્તુત કરતા બહેનો અને આદરણીય માવાણી સરની મહેનત દાદ માંગી લે તેવી છે. સહિયર મહિલાઓનો કાર્યક્રમ છે, પણ આ કાર્યક્રમ સાંભળનાર પુરુષ વર્ગ મોટો છે, તે ખરેખર આનંદની વાત છે. કાર્યક્રમ સાંભળીને સમીક્ષાત્મક પત્રો લખનાર મિત્રોના પત્રોના જવાબો સાંભળવાનો લાવો અમદાવાદ કેન્દ્ર તરફથી અપાય છે. જી પ્રદીપભાઈ, એ વાત સાચી કે સહિયર કાર્યક્રમમાં શ્રોતા મિત્રોના પત્રો, સૂચનો અને અભિપ્રાયોને અમે હંમેશા ખૂબ જ મહત્વ આપીએ છીએ. આ વાત નોંધવા માટે આભાર. તો પ્રદીપભાઈ, હવે આપનો બીજો પત્ર વાંચું છું, જેમાં આપે 1 જુલાઈના કાર્યક્રમને અનુલક્ષીને પાવરફુલ સ્લોગન લખ્યું છે. પર્યાવરણનું કરશો જતન તો આબાદ રહેશે વતન. વાહ પ્રદીપભાઈ વાહ, બહુ જ સરસ વાત. આપે આગળ લખ્યું છે કે 1 જુલાઈના કાર્યક્રમમાં શ્રોતાઓના પત્રો તથા ઈમેલ્સના જવાબો રસપ્રદ રહ્યા. સહિયરના આદરણીય ધીરજભાઈ રબારીના પત્રોની વિગત પર્યાવરણ પ્રેમીઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. એમના પત્રોમાં પ્રસ્તુત માહિતી તમામ શ્રોતાઓ માટે પ્રેરણાસભર હોય છે. વિછિયાના વરિષ્ઠ શ્રોતા મિત્ર શાંતિલાલ ઉકમચંદના પત્રોની વિગતો, સુવિચારો પ્રેરણાદાયક હોય છે. સહિયર કાર્યક્રમમાં નિયમિત શ્રોતા પ્રજ્ઞાચક્ષુ જામનગરના ધર્મેન્દ્રસિંહજીની આકાશવાણીની 90 વર્ષની લોક ઉપયોગી સેવાઓ તથા આકાશવાણી અમદાવાદની અમૂલ્ય સેવાઓ બાબતની વાતો ખૂબ હૃદયસ્પર્શી રહી.
0: મારી પાસે ઈમેલ છે વલસાડથી હોસંગ બર્ડે. 29 જુલાઈ ગુરુ પૂર્ણિમા શુભ દિવસ, અને વળી બુધવાર, કેટલો સરસ. દરેક બાળકને ગુરુ તો મળે જ છે. ભૂતકાળમાં હું પણ 3-4 બાળકોને ટ્યુશન આપતો, તેઓ આજે પણ મને યાદ કરે છે અને પગે પણ લાગે છે. સમીક્ષામાં લખે છે કે તારીખ 16 જુલાઈએ અમે બહેનનો સર્પ વિશેનો વાર્તાલાપ ઘણો જાણવા જેવો હતો. કોઈ પણ પ્રાણીને મારવાના જોઈએ અને તેમને તેમના રસ્તે જવા દેવા જોઈએ. 19મી જુલાઈએ રેણુકા મહેતાનો ફાઇનાન્સ વિશેનો વાર્તાલાપ તેમજ ડિજિટલ વિશેની માહિતી પણ ખૂબ અગત્યની હતી. સહિયરનો ખૂબ ખૂબ આભાર, અને સાથે સાથે હોસંગભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર ઈમેલ માટે.
1: તો હવે આ સંદેશ છે જામનગરથી સહિયરના નિયમિત શ્રોતા ધર્મેન્દ્રસિંહજી રાઠોડનો. જણાવે છે કે 15 તારીખ બુધવારે મારા સંદેશનું ખૂબ સરસ પઠન કર્યું. મહેશ પ્રજાપતિની ફરમાઈશનું ગીત બહુ સરસ હતું. વળી વિશ્વ યુવા કૌશલ્ય દિવસ વિશે સારી માહિતી આપી. 17મી શુક્રવારે દિવસના વધઘટના નીતિ નિયમો વિશે, દક્ષિણાયન વિશે ખૂબ સરસ જાણવા જેવી વાતો કરી. તો ધર્મેન્દ્રસિંહજી થોડા વધુ કાર્યક્રમોની સમીક્ષા પણ આપી છે કે તારીખ 20 જુલાઈ સોમવારના જે વાર્તા રજૂ થઈ વૈશાલીબેન ત્રિવેદીએ એનું પઠન કર્યું એ ખૂબ જ ગમી. બુધવાર તારીખ 22 જુલાઈના પત્રોના ઉત્તર ખૂબ ગમ્યા. શુક્રવાર તારીખ 24 જુલાઈના ચિત્રકાર પ્રતિક રાઠોડની માવણી સાહેબે લીધેલી મુલાકાત જે રજૂ થઈ તે ખૂબ ગમી. પણ એક અફસોસ રહી ગયો કે કાર્યક્રમની શરૂઆતમાં બંને બહેનોની વાતો સાંભળવાની રહી ગઈ. હેલો બોલો ધર્મેન્દ્રસિંહજી, એમ કેમ ચાલે? અમારી વાતો આપે ના સાંભળી?
2: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે સહિયરના ગઝલ પ્રેમી શ્રોતા પરમાર અમિતભાઈ કમલેશભાઈનો, ગામ સરસિયા, તાલુકા ધારી.

0: જિલ્લા અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, ક્ષેયા, મિત, ઉર્વેશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, ભાણિયા ભાણકીની ટીમ અને નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન. અમિતભાઈ લખે છે કે 20મી જુલાઈનો કાર્યક્રમ સરસ હતો તથા મોહતુ વાર્તા સંગ્રહ અંતર્ગત વાર્તા પઠન સરસ રહ્યું. તો 22મી જુલાઈના રોજ ઈમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો. મારા બંને ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 24મી જુલાઈના રોજ શરૂઆતનો વાર્તાલાપ સરસ હતો. પ્રતિક રાઠોડનો હિતેશ માવાણી સર સાથેનો વાર્તાલાપ જેમાં ચિત્રકળા વિશે માહિતી આપી તે સરસ હતી. જાણકારી સરસ રહી. અમિતભાઈ, લાગે છે કે હમણાં આપ ખૂબ વ્યસ્ત રહો છો. ના તો આપના વિગતવાર ઈમેલ્સ આવે છે, ના તો ફરમાઈશની ગઝલ. પણ ખુશી એ વાતની છે કે નિયમિત રીતે અમને ઈમેલ કરવાનું આપ ચૂકતા નથી, તે બદલ આપનો આભાર.
1: જિંદગી બદલવા માટે લડવું પડે છે અને જિંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે. સાહેબ, મોજ તો મનથી થઈ શકે, ધનથી તો માત્ર ચૂકવણી જ થાય. સરસ મજાના સુવિચાર સાથેનો આ ઈમેલ મોકલનાર છે મોચી બજાર પડધરી રાજકોટથી રૂપેશ કુમાર એ ચુડાસમા. એમની સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સૌ સભ્યો અને સર્વે આકાશવાણીના શ્રોતા અને પત્ર મિત્રો. કાર્યક્રમની સમીક્ષામાં રૂપેશ કુમાર જણાવે છે કે તારીખ 8 જુલાઈના કાર્યક્રમની શરૂઆત અમારા લખેલા સુવિચારથી કરવામાં આવી અને બંને સખીઓએ મિત્રોના પત્રો અને ઈમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આપ્યા. અમારા ઈમેલનો ઉત્તર પણ ખૂબ જ સરસ રીતે આપ્યો, આભાર. તારીખ 10 જુલાઈના રોજ રજૂઆત સરસ અને પ્રણવભાઈ ત્રિવેદી સાથેની મુલાકાત માહિતી સભર રહી. તારીખ 13 જુલાઈના વાર્તા 21મું ટિફિન ખૂબ ગમી, રજૂઆત પણ સરસ. તારીખ 15 જુલાઈના રોજ બંને સખીઓએ સાથે મળીને મિત્રોના પત્રો અને ઈમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આપ્યા. અમારા ઈમેલનો ઉત્તર પણ ખૂબ સરસ રીતે આપ્યો, આભાર. ગીત પણ ગમ્યું. તારીખ 17 જુલાઈના રોજ ખૂબ સરસ મજાની રજૂઆતમાં બ્લોગર દીક્ષા શાહ સાથેની ખૂબ સરસ માહિતી સભર મુલાકાત રહી. જી રૂપેશ કુમારજી, આપનો ખૂબ ખૂબ આભાર.
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે મૂળ ઉત્તર ગુજરાત પાટણના અને હાલ પોરબંદરમાં સ્થિત મહેશભાઈ પ્રજાપતિનો. સાથે છે મિત્ર મેહુલ ગોહેલ અને આકાશવાણીના પ્રસારણ થકી મળેલા મિત્રો કલ્પાબેન ઉપાધ્યાય, અલ્પાબેન નિર્મળ, ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, પોપટભાઈ રાવળ, માધુભાઈ અને ધર્મેન્દ્રસિંહ રાઠોડ. વાહ વાહ મહેશભાઈ, આપના આ મિત્ર મંડળ વિશે જાણીને તો ખૂબ મજા આવી ગઈ. તો ઈમેલમાં આપે જણાવ્યું છે કે તારીખ 15 જુલાઈના કાર્યક્રમમાં ઈમેલ અને પત્રોના જવાબમાં મારા ઈમેલનો ખૂબ જ સરસ રીતે જવાબ આપ્યો અને સાથે સાથે મારી ફરમાઈશને પણ ન્યાય આપ્યો, તેથી મારું મન મોર બનીને થનગાટ કરવા માંડ્યું હતું. જી મહેશભાઈ, તો પછી હવેથી આવી જ રીતે નિયમિત રૂપે અમને અભિપ્રાય આપતા રહેજો. અને હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી સહિયર કાર્યક્રમના બાગમાન સમાન આપણા નિયમિત શ્રોતા મિત્ર વાંજા દરજી કિરીટભાઈ સોલંકીનો. સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. ઈમેલમાં જણાવે છે કે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદનો આનંદ માણતા માણતા સહિયર કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે અને વરસાદી વાતાવરણમાં મરચાએ બેસનની ચાદર લપેટીને ઉકળતા તેલમાં ડૂબકી લગાવી હતી અને એમાં ડુંગળી અને બટેકાનો સહયોગ હતો, સાથે સાથે સુવાસ પણ ફેલાઈ હતી, તે કેમ ભૂલાય. કિરીટભાઈ, અમને પણ આ વરસાદી વાતાવરણ વચ્ચે બટેકા ડુંગળીની સુગંધ લેતા લેતા ઈમેલ વાંચવાની ખૂબ મજા આવી રહી છે. આપે ઈમેલમાં જણાવ્યું છે કે તારીખ 6 જુલાઈ અને તારીખ 13 જુલાઈના રોજ વાર્તા મહોતુના બંને મણકા ખૂબ જ સરસ લાગ્યા. આ માટે સંકળાયેલા તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. તો 10મી જુલાઈના રોજ સર્જક સાથે સંવાદમાં પ્રણય ત્રિવેદી સાથે હિતેશભાઈ માવાણીની મુલાકાત ખૂબ જ સરસ. સમગ્ર કાર્યક્રમ બટેટા પૌવા જેવો સ્વાદિષ્ટ લાગ્યો. કિરીટભાઈ, અમને પણ આપનો ઈમેલ ચાની ચુસ્કી જેવો લાગ્યો. તો શ્રોતા મિત્રો, આ સાથે જ આપના પત્રો અને ઈમેલ્સની સફર અહીં પૂરી કરીએ છીએ અને હવે કાર્યક્રમમાં આગળ વધીએ. સાંભળીએ આજના ગુરુ પૂર્ણિમાના પાવન દિવસને અનુલક્ષીને એક વિશેષ વાતચીત.
1: આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે બ્રહ્માકુમારી મૈના દીદી. તેઓ છેલ્લા 28 વર્ષથી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં સમર્પિત રૂપે પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે. આપ રાજયોગ શિક્ષિકા છો. નમસ્કાર મૈના દીદી.
2: નમસ્કાર.
1: આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે, તો સૌથી પહેલા આપ એ સમજાવશો કે ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ શું છે?
2: વિશેષ આજે દિવસ છે જે ગુરુ

0: પૂર્ણિમાનો દિવસ. અને આપણી જે ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે એ અનુસારે જે પણ શિષ્ય છે, ભક્તો છે, એ આજના દિવસે ખાસ ગુરુ પ્રત્યેનો પોતાનો એક શ્રદ્ધાનો ભાવ, આદરનો ભાવ, કૃતજ્ઞતાનો ભાવ એ વ્યક્ત કરવાનો એમનો દિવસ હોય છે. સાથે સાથે આ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ જ દિવસે વ્યાસજી એટલે જ મહાભારતના જે રચયિતા અને ચારો વેદોના જે રચયિતા એ મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ દિવસ પણ માનવામાં આવે છે. એટલે બંનેનો સંગમ અને એક વિશેષ પાવન પર્વ હોવાના નાતે અને પુણ્યની સાથે એક આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આ દિવસ ખરેખર એ પૂર્ણિમાનો દિવસ છે.
1: હવે શ્રોતા મિત્રોને આપ એ જણાવશો કે આપની સંસ્થામાં ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે?
0: વિશેષ છે ને, ગુરુ એ બે પ્રકારના રહ્યા છે. એક દેહધારી ગુરુ કે જેને માનવ જીવનને પોતાના જીવનમાં કંઈક નવી શિક્ષાઓ પ્રાપ્ત કરાવવા માટે એમને ગુરુ કર્યા. એટલે જેમ આજે શાસ્ત્રોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કહેવાય છે કે દત્તાત્રેય પોતાના જીવનમાં 24 ગુરુ કર્યા હતા. એમાં પ્રકૃતિના પાંચે તત્વોથી લઈને પશુ પક્ષી જંતુથી લઈને ભાવના એવી હતી કે મને આ બધામાંથી કંઈક ને કંઈક શીખવા
1: મળે છે. અચ્છા,
0: એટલે એમને જે પાસેથી એમને જે પણ શીખવા મળ્યું એમને એમને પોતાને ગુરુ માન્યા કે આ પણ મારા ગુરુ છે. પરંતુ વાસ્તવિક રીતે જો આપણે જોઈએ તો દરેક મનુષ્ય આત્માઓના એક જ ગુરુઓના પણ ગુરુ, જેને આપણે પરમ સદગુરુ કહીએ છીએ, એ છે પરમાત્મા. અને એ જે પરમાત્મા છે જેના માટે આપણે કહીએ છીએ કે માનવ જ્યારે આ સંસારમાં આવે છે ત્યારે એ સૌથી પ્રથમ એના જો કોઈ ગુરુ રહ્યા હોય તો એ એના માતા પિતા રહ્યા છે. સંબંધો ઘણા બધા રહ્યા, માતા પિતા સખા અને ઘણા બધા છે, પરંતુ એની જીવન યાત્રા જ્યારે સંસારમાં શરૂ કરે છે ત્યારે સંસારમાં આવવા માટેના પ્રથમ જો કોઈ ગુરુ રહ્યા તો એ માતા પિતા રહ્યા. જ્યારે થોડા આપણે સમજણા થયા, આપણને સ્કૂલમાં મૂકવામાં આવ્યા ત્યારે શિક્ષકને પણ આપણે જે ભૌતિક જગતનું જેને આપણે જ્ઞાન આપ્યું તો એ પણ આપણા ગુરુ, આપણે શિક્ષકને ગુરુ સમજ્યા. પણ એ જીવન યાત્રાનો જે અંતિમ કાળ જેને સુખદ અને સુહાવનો બનાવવા માટે જેને કહેવાય કે અંતમતિ સુગતિ, તો એવી શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરાવવા માટે એ પરમ સદગુરુ જે જગતનું જ્ઞાન નથી આપતા, ભૌતિક દુનિયાનું જ્ઞાન નથી આપતા, પણ એક આધ્યાત્મિક જગતનું જ્ઞાન આપે છે કે જેનાથી એની આગળની યાત્રા ખૂબ સુખદ બને, ખૂબ શ્રેષ્ઠ બને અને સદગતિને પ્રાપ્ત કરે. તો આવા જે પરમ સદગુરુ છે પરમાત્મા, જો આપકે કહ્યું કે આપની સંસ્થામાં આપ કેવી રીતે ગુરુ પૂર્ણિમાને મનાવો છો કે અહીંયા કોઈ આપણે વ્યક્તિ દેહધારી ગુરુને કોઈ વિશેષ સ્થાન નથી. જે શરીરને ચલાવનારી એક આધ્યાત્મિક શક્તિ છે અને એ આધ્યાત્મિક શક્તિ જેને આપણે આત્મા કહીએ છીએ, ચેતના કહીએ છીએ, આપણે એને ઉર્જા કહીએ છીએ, તો એ આત્માને પૂર્ણતાની તરફ લઈ જનાર એ પરમ સદગુરુ, એ પરમાત્મા, એમને કેવી રીતે આપણે જીવનમાં ધારણ કરીએ અને એના પર ચાલીને આપણા જીવનને આપણે શ્રેષ્ઠ બનાવીએ, તો એ જ સાચા અર્થમાં એ ગુરુનું જે સન્માન આપણે આપ્યું એવું.
1: સામાન્ય લોકો માટે એ થોડું મુશ્કેલ છે, એમને તો એમની સામે કોઈક વ્યક્તિ હોય અને એ એમને ઉપદેશ આપે તો એ વધારે સારી રીતે એ માર્ગ ઉપર આગળ જઈ શકે. તો આજના સમયમાં સાચા ગુરુની ઓળખ કેવી રીતે કરી શકાય?
0: એક છે કે સાચા ગુરુ એ કે જે તમને સત્ય પથ પર ચલાવે. સાચા ગુરુ એને કહેવાય કે જે તમને બંધનોથી મુક્ત કરાવે. પરંતુ આપણે એ તો જરૂર માનીએ કે એ સો આત્માની સદગતિ કરી શકશે, એ સમય પર આપણને સહયોગ આપી શકશે, તો માહિતી તો આપણી પાસે પુષ્કળ છે. પણ જે સત્ય જે જ્ઞાન છે એ આજે કોઈ પણ ટેકનોલોજી કે કોઈ પણ માનવ એ આપણને આપી નથી શકતો.
1: એટલે ગુરુનો જ્યારે વ્યક્તિના જીવન ઉપર પ્રભાવ પડે તો એના જીવનમાં ઘણા બધા પરિવર્તન આવે, તો એ કયા પરિવર્તન આવી શકે?
0: એ પરિવર્તન છે કે જેમાં આપણે પોતાના સંસ્કારોમાં પરિવર્તન લાવી શકીએ, ખોટી આદતો છે એમાં આપણે પરિવર્તન લાવી શકીએ. અને એ ક્યારે પરિવર્તન આપણે લાવી શકીએ કે જ્યારે સત્ય સદગુરુ છે એ જ્યારે આપણને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ આપે. એટલા માટે કહ્યું કે ગુરુનો અર્થ જ એ થાય છે, ગુ એટલે અંધકાર અને રુ એટલે મિટાવનાર, એને સમાપ્ત કરનાર. દરેક માનવ મનની અંદર અજ્ઞાનતાનો જે અંધકાર છે તો એ અંધકારને જે મિટાવનાર પરમ સદગુરુ પરમાત્મા છે, એ જ્યારે આપણને સત્ય જ્ઞાન આપે ત્યારે માનવ જીવનમાં એ પરિવર્તન આવે છે. અને એટલે તમે જુઓ કે આપણે જ્યારે શિવ પુરાણ વાંચતા

0: હોઈએ તો બહુ જ એમાં સ્પષ્ટ એ પરમ સદગુરુના સાચા ગુરુનો પરિચય આપ્યો છે. એમાં એવું બતાવવામાં આવ્યું છે કે બ્રહ્માજી અને વિષ્ણુજી બંને પોતાની શ્રેષ્ઠતાને સિદ્ધ કરવા માટે, બ્રહ્માજી કહે છે કે હું શ્રેષ્ઠ છું, વિષ્ણુજી કહે છે કે હું આપનાથી શ્રેષ્ઠ છું, અને એમ કરતા કરતા બંને વચ્ચે ખૂબ જ મોટો વિવાદ ઉભો થઈ જાય. અને પછી શિવજી પાસે જાય છે અને કહે છે કે તમે આમનો ઉકેલ લાવો. એ વખતે બહુ જ મોટો પ્રકાશનો સ્તંભ પ્રગટ થાય છે, જે શિવલિંગનો સ્તંભ હોય છે, અને જ્યારે પ્રગટ થાય છે અને બંનેને લાઇટ એ આકાશવાણી એવું કહે છે કે તમે મારો અંત શોધો. બ્રહ્માજી પોતાનું વાહન લઈને આકાશ તરફ જાય છે, વિષ્ણુજી પોતાનું વાહન લઈને પાતાળમાં એનો અંત શોધવા માટે જાય છે. પણ બને છે એક ઉપર જાય છે એક નીચે જાય છે, પણ બંને માંથી એકેયને અંત મળતો નથી. અને આખરે જ્યારે બંને આવે છે અને મળે છે શિવજીને, એટલે બ્રહ્માજી તો કહે છે કે મને વચ્ચે એને કેવડો મળે છે, અને પછી કહે છે કે મને આ કેવડો મળ્યો છે, એટલે જુઠ્ઠું બોલે છે કે મને આપનો અંત પ્રાપ્ત થઈ ગયો એમ. પણ શિવજી તો ઓળખી ગયા કે આ અસત્ય બોલે છે. પણ કહેવાનો ભાવ એ છે કે એવું શિવ પુરાણમાં બતાવ્યું છે કે એમના પછી એ લાઇટ, એ કહે છે બ્રહ્માજીના લલાટ પરથી પ્રકાશિત થઈને એ પરમ જ્યોતિ પોતે સ્વયં કહે છે કે હું નિરાકાર એ પરમ જ્યોતિ જે દેવોના પણ દેવ, કે હું તમારા રચયિતા છું, તમે રચના છો, સદગુરુ છે, એ તો નિરાકાર પરમાત્મા છે.
1: પરંતુ મહિલાઓની જો આપણે વિશેષ વાત કરીએ તો ઘર પરિવાર અને નોકરીની જવાબદારી વચ્ચે એમને પોતાના જીવનમાં આધ્યાત્મિકતા માટે સમય કાઢવો થોડો મુશ્કેલ પડી જાય, તો એ લોકો કેવી રીતે આના માટે સમય કાઢી શકે?
0: દરેકને 24 કલાક કુદરતી આપેલા છે, પણ દરેકના માટે પોતાના માટે જો એને સમય ફાળવવો હોય તો એ 24 કલાકમાં જે પોતાના સ્વ ઉન્નતિ માટેનો સમય, આધ્યાત્મિક ઉન્નતિ માટેનો જે સમય છે, એ સવારે 4 થી 8 વાગ્યાનો જે સમય છે એ આત્મ ઉન્નતિ કે સ્વ સાધના માટેનો સમય છે.
1: તો મેના દીદી, રાજયોગ ધ્યાન એ શું છે અને સામાન્ય ધ્યાનથી એ કેવી રીતે અલગ પડે છે?
0: ધ્યાન બધા બહુ બધા પ્રકારના છે અત્યારે, પરંતુ જે રાજયોગ તમને રાજા બનાવે છે એ રાજયોગ દૈહિક સંબંધ સાથેનો નથી, પણ એ રાજયોગ જે આત્મા અને પિતા પરમાત્મા સાથેનું મિલન, સર્વશ્રેષ્ઠ મિલન, જેને આપણે રાજયોગ કહીએ છીએ. આ યોગથી પણ ઊંચો સર્વશ્રેષ્ઠ સંબંધ આત્માનો પરમાત્મા સાથે છે. એટલે આત્મા એના પિતા પરમાત્માને જ્યારે યાદ કરે છે તો એને સર્વશ્રેષ્ઠ યોગ, એને રાજયોગ કહેવામાં આવે છે.
1: જી, જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના ગુરુને મળવા જાય તો એવું ઈચ્છે છે કે ભાઈ ગુરુના સાચા આશીર્વાદ મને મળે. તો ગુરુના આશીર્વાદનો સાચો અર્થ શું છે? શું માત્ર આશીર્વાદ જ પૂરતા છે કે જીવનમાં પુરુષાર્થ પણ જરૂરી છે?
0: આશીર્વાદ એ પુરુષાર્થથી પ્રાપ્ત થતા હોય છે. અને પુરુષાર્થ શું છે? તો કે એમને જે આપણને આજ્ઞા આપેલી છે, કે જે એમને આપણને માર્ગદર્શન આપેલું છે, એને જો આપણે અહંકારને તોડીને, કારણ કે કહેવાય છે કે ગુરુજીના આશીર્વાદ આપણને ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે ગુરુજી સામે આપણે ગુરુર ના રાખીએ, અભિમાન ના રાખીએ, અહંકાર ના રાખીએ, ત્યારે ગુરુજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા હોય છે. કારણ કે ગુરુનું જે માર્ગદર્શન છે એ અહંકારને તોડો અને તમે અભિમાનમાંથી બહાર આવશો અને જીવનમાં નમ્રતા, સમર્પણ ભાવ, શ્રદ્ધા ભાવ જ્યારે તમારી અંદર પ્રાપ્ત થશે ત્યારે આશીર્વાદ એ ગુરુજીના સ્વતઃ પ્રાપ્ત થાય. એ દિવસે આપણે એવું ક્યારેય નથી કહ્યું કે હું ગુરુજીને ગિફ્ટ આપું કે ગુરુજીને દાન આપું. ખાલી દક્ષિણા શબ્દો આપણે વાપરીએ છીએ. દ એટલે દેવું, આપવું,
1: જી,
0: અને ક્ષીણતા એટલે આપણી જે કમજોરી છે, આપણામાં જે કમીઓ છે એ એમને દક્ષિણામાં આપવાની છે. એમના જે ગુણો છે આપણા જીવનમાં ધારણ કરવાના છે, ત્યારે આપણે સાચી ગુરુ પૂર્ણિમા મનાવી એવું કહેવાશે.
1: હવે અંતમાં જે પણ શ્રોતાઓ આપણો આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એમને આપ નાનકડો એવો શું સંદેશ આપશો?
0: એમના માટે બસ ખાસ હું એવું જ કહેવા માંગીશ કે ખાલી ગુરુ પૂર્ણિમાનો આ એક દિવસ આપણે ગુરુજીની શિક્ષાઓને યાદ ના રાખીએ, પરંતુ રોજે જ એ જે બ્રહ્મ મુહૂર્તનો સમય છે એ ગુરુની આપેલી શિક્ષાઓને યાદ કરીને મન અને બુદ્ધિથી એમને સમર્પિત થઈને એ પરમ સદગુરુના રોજ આશીર્વાદ પ્રાપ્ત કરીએ.
1: મેના દીદી, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: ધન્યવાદ. નમસ્કાર.
1: તો મિત્રો, આશા રાખું છું કે મેના દીદી સાથેની આ વાતચીત આપને ગમી હશે અને ગુરુ પૂર્ણિમા વિશે આપને ઘણું જાણવાનું અને સમજવાનું મળ્યું હશે.
2: સાથે સાથે શ્રોતા મિત્રો, આજે બાળકીઓના ગૌરવ

0: વ્રતનો છેલ્લો દિવસ પણ છે અને એ લોકો આજે જાગરણ પણ કરશે, તો સૌને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવજો, ફરી મળીશું.
1: પત્ર લખવા માટેનું સરનામું નોંધી લેશો.
2: નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009.
1: ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, PEXCOAIR@gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હતા ત્રિલોક સંઘાણી.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં સાંભળીશું કાર્યક્રમ સુરીલા સફર.
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
5: પ્લેટફોર્મ નંબર 2 થી ચલને વાલી સુપર
6: ફાસ્ટ એક્સપ્રેસ કે યાત્રીઓ. આઈ એમ હિયર. તને નહીં, આને મોબાઇલ ચાર્જ કરવો હતો.
5: દિમાગ ચાર્જ કર.
6: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
5: જોયું?
6: પપ્પા હું પે કરું છું. નો સિગ્નલ. હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને.
5: બુદ્ધુ સુધરી જા.
6: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ, મતલબ ફ્રોડ ને કરો. બાય બાય. આરબીઆઈ કહે છે,
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: जिक्र होगा जिन्हें हमने पर्दे पर नहीं देखा लेकिन उन्हें सुना जरूर है। चलिए आगे बढ़ते हैं और सुनते हैं फिल्म महबूबा का ये गीत, लता मंगेशकर की आवाज में। क्लासिक गीत है ये, आनंद बख्शी के बोल हैं, राहुल देव बर्मन की धुन है।
1: यार जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી।
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે। તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે।
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે, www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો।
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે। વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે।

0: विषय क्या है ये तो आपको पता चल ही गया है, और हमारे सभी श्रोताओं ने, लगभग सभी श्रोताओं ने लिख भी दिए हैं कि कौन कौन से ऐसे गाने हैं जिन्हें फिल्मों में नहीं रखा गया है। लेकिन हाँ, इसके लिए आपको बहुत ज़्यादा ढूंढना भी पड़ेगा, क्योंकि कई बार क्या होता है हमें गलत जानकारी भी मिल जाती है। बहुत सारी खोज के बाद ये पता चलेगा कि कौन से गाने फिल्मों में रखे गए और कौन से हटा लिए गए। जैसे कि फिल्म महबूबा का गीत अभी आपने सुना था।
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળે રાષ્ટ્રીય સમાચાર।
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે, રાજ્યસભામાં 2 વાગ્યા સુધી સ્થગિત। હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની ભારતે સખત શબ્દોમાં ટીકા કરી। ઓરિસ્સામાં ભારે વરસાદ બાદના પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, આસામમાં સ્થિતિમાં સુધારો। આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી અને ભારતીય શેર બજારમાં વધારા સાથે કારોબાર, સેન્સેક્સ 840 અને નિફ્ટીમાં 240 અંકોનો ઉછાળો। સમાચાર વિગતવાર। નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોમાં આજે કાર્યવાહી ખોરંભે ચડી છે। લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઈ ત્યારે સ્પીકર ઓમ બિરલાએ ગ્લાસ્ગો ખાતે 23મા કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ વેઇટ લિફ્ટર હરજિંદર કૌર અને એથ્લીટ ગુલવીરસિંહને અભિનંદન આપ્યા। બાદમાં જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા। શ્રી બિરલાએ આરોપ લગાવ્યો કે કેટલાક વિપક્ષી સભ્યો જાણી જોઈને પ્રશ્નકાળમાં ખલેલ પહોંચાડી રહ્યા છે।
3: इस चर्चा में भाग लीजिए, आप माननीय सदस्यों के हक को नहीं मार सकते, ये तरीका उचित नहीं है। आप अगर सदन को वैधान करना चाहते हैं, नियोजित तरीके से गतिरोध पैदा करना चाहते हैं, ये संसदीय परंपराओं के अनुरूप नहीं है।
2: દરમિયાન નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે વિપક્ષ દ્વારા કરાયેલા હોબાળાને કારણે રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। ગૃહને પહેલા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું। પ્રથમ મુલતવી રહ્યા બાદ જ્યારે ગૃહ ફરી શરૂ થયું ત્યારે સ્પીકર સીપી રાધાકૃષ્ણને પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષે હોબાળો ચાલુ રાખતા ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે। સવારે 11 વાગે ગૃહ શરૂ થયું ત્યારે કોલસા, ખાણ અને સ્ટીલ પર સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો। સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026ની જોગવાઈ પર ચર્ચા ન કરવાનો અને સંસદીય ચર્ચા દરમિયાન ગૃહમાં વિવિધ રાજકીય મુદ્દા ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું કે આ વિધેયક વિદ્યાર્થીઓની ચિંતાઓ અને માંગણીઓને ધ્યાને રાખી રજૂ કરવામાં આવ્યું છે।
4: આજ હમ ઉમીદ કરતે રાહુલ ગાંધીજી ઓર બાકી લોગ બિલ પે બોલે, ઇતના મહત્વપૂર્ણ બિલ પે ચર્ચા હો રહે ઓર વો ઇધર ઉધર કા બાત કરકે ભટકાને કે લે ઓર રાજનીતિકરણ કરકે વો ધ્યાન ભટકાના ચાહતે હૈ। ઇતના અચ્છા બિલ લાયા હૈ ઓર એક્ઝામિનેશન કો લેકર કે કોઈ ઓર સજેશન હૈ તો સજેશન દે સકતે હૈ કોંગ્રેસ પાર્ટી, ઇતના મહત્વપૂર્ણ બિલ હૈ ઓર બિલ પે નહીં બોલતે હૈ યે ઠીક બાત નહીં હૈ।
2: ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાં તાજેતરમાં કેટલાક દરિયાઈ જહાજો પર થયેલા હુમલાની કડક ટીકા કરી અને કહ્યું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક શિપિંગ અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ। સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ચાલી રહેલો સંઘર્ષ થોડા સમય માટે અટક્યા બાદ ફરી ચિંતાજનક રીતે હુમલાઓ શરૂ થયા છે। શ્રી હરીશે આ મહિને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા અનેક જહાજો GFS ગેલેક્સી, MT અલ બાહિયાન અને MT મુંબાસા પર થયેલા હુમલાઓની ભારતે સખત ટીકા કરી હતી। તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય

માર્ગો દ્વારા મુક્ત અને અવરોધ વિના નેવિગેશન અને વાણિજ્ય પુનઃસ્થાપિત થવું જોઈએ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે દક્ષિણ પશ્ચિમ જાપાનના કુમામોટો વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જાપાનના લોકો અને સરકાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા ભારતના સમર્થન અને એકતા વ્યક્ત કરી છે. તેમણે ભૂકંપથી પ્રભાવિત તમામ લોકોની સલામતી અને ઝડપથી સ્વસ્થતા માટે પણ પ્રાર્થના કરી. ગઈકાલે આવેલા શક્તિશાળી ભૂકંપમાં જાપાનના કુમામોટો વિસ્તારમાં મૃત્યુઆંક વધીને 13 થયો છે. વીજ પુરવઠો ખોરવાતા પરિવહન પ્રણાલીઓને નુકસાન અને તીવ્ર ગરમીના કારણે આશ્રયસ્થાનોમાં રહેતા હજારો લોકો માટે રાહત પ્રયાસોમાં અવરોધ આવી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ઓરિસ્સામાં અવિરત વરસાદને કારણે ભારે પૂર આવ્યું છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન ભારે અસ્તવ્યસ્ત થયું છે. ભદ્રક જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. ભંડારી, પોખરી અને ધામનગર બ્લોકના મોટા વિસ્તારો ડૂબી ગયા છે. પૂરના પાણી નીચાણવાળા વિસ્તારો અને ખેતીની જમીનમાં ઘૂસી ગયા છે. આખું આપરામાં બૈતરણી નદી હજુ પણ ભયના નિશાનથી ઉપર વહી રહી છે. અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી વધુ તીવ્ર બનાવી છે અને નદીના પાણીના સ્તર પર નજીકથી નજર રાખી રહ્યા છે. વહીવટીતંત્રે નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાસીઓને સતર્ક રહેવા અને સરકારી સલાહનું કડક પાલન કરવા વિનંતી કરી છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માને ઉપરી આસામમાં આવેલા વિનાશક પૂર બાદ ચાલી રહેલા રાહત કાર્યો અંગે જાણકારી મેળવી. ડોક્ટર શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી શાહે તમામ પરિસ્થિતિની સમીક્ષા કરી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પુનઃસ્થાપન અને પુનઃનિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. દરમિયાન શિવસાગર, ગોલાઘાટ, ચરાઈદેવ અને જોરહાટ જેવા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં રાહત અને પુનર્વસન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી રહ્યા છે. હવામાન વિભાગે આજે છત્તીસગઢ, પૂર્વીય મધ્યપ્રદેશ અને વિદર્ભમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આવતીકાલ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દિલ્હી, કોંકણ, ગોવા, કેરલમ અને માહેમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. આગામી બે દિવસ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી પડવાની પણ આગાહી કરી છે. વાઘના સંરક્ષણ, કુદરતી રહેઠાણોનું રક્ષણ અને વાઘની વસ્તીમાં ઘટાડાને રોકવા અંગે જાગૃતિ લાવવા માટે આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસની ઉજવણીનો આરંભ નવેમ્બર 2010માં રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ટાઇગર સમિતિ દરમિયાન કરવામાં આવી હતી. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વના 75% વાઘની સંખ્યા 3,682 છે, જે દેશના 58 અભયારણ્યોમાં વસે છે. ભારત વાઘ સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ વાઘ દિવસ નિમિત્તે વન્યજીવન પ્રેમીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે વિશ્વની વાઘની વસ્તીના 70% વાઘ ભારતમાં છે. તેમણે કહ્યું કે ભારતના વાઘ સંરક્ષણ પ્રયાસો સદીઓ જૂની સંસ્કૃતિ દ્વારા પ્રેરિત છે, જે પ્રકૃતિ સાથે સુમેળ સાધે છે અને લોકોની સામૂહિક ઈચ્છાશક્તિ દ્વારા સંચાલિત છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 1% વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 850 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 240 અંક જેટલો વધીને કારોબાર કરી રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે IT, મેટલ અને FMCGના શેરોમાં લેવાલી, જ્યારે કેપિટલ ગુડ્સ, પાવર અને સર્વિસીસના શેરોમાં વેચવાલી જોવા મળી છે. કરાઈકલ ફિશિંગ બંદર ખાતે યાંત્રિક માછીમારી બોટમાં ગઈકાલે માછલીઓ ઉતારતી વખતે શંકાસ્પદ ઝેરી ગેસનો ભોગ બનતા એક માછીમારનું મોત થયું હતું અને અન્ય 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે. રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત. હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની ભારતે સખત શબ્દોમાં ટીકા કરી. ઓરિસ્સામાં ભારે વરસાદ બાદના પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. આસામમાં સ્થિતિમાં સુધારો. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી. અને ભારતીય શેરબજારમાં વધારા સાથે કારોબાર. સેન્સેક્સ 840 અને નિફ્ટીમાં 240 અંકોનો ઉછાળો. હવે પછી આ 2 વાગ્યાની 30

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: गूंथ कर लाई हैं ऐसे गाने सुनने को मिल रहे हैं जो सिर्फ विविध भारती राष्ट्रीय सेवा पर ही सुनने को मिलते हैं. शुक्रिया, आप इस कार्यक्रम को सुन रहे हैं. और वहीं एक श्रोता लिखते हैं कि चैन से हमको कभी आपने जीने ना दिया, ये मेरे सबसे प्रिय गानों में से एक है. आशा भोसले की दर्द भरी भीगी भीगी आवाज़, ओपी नैयर का अद्भुत संगीत और SH बिहारी के भावपूर्ण शब्द इस गीत को एक नया अनुपम ऊंचाई दे देते हैं. इस गीत को सुन सुनकर मेरे मन में इसे बड़े पर्दे पर देखने की तीव्र इच्छा थी. इसी उत्सुकता के साथ में प्राण जाए पर वचन न जाए फिल्म देखने गया. पूरी फिल्म समाप्त हो गई लेकिन ये गीत कहीं दिखाई नहीं दिया. उस क्षण जो निराशा हुई उसे शब्दों में बांधना कठिन है. हिंदी फिल्म संगीत के इतिहास में ये गीत एक विशिष्ट और अमर पहचान रखता है. बिल्कुल सही कहा आपने, ये गीत सुनने के बाद तो वाकई दिल में एक अलग ही किस्म का दर्द उठता है. तो चलिए इसी गाने को सुन लिया जाए. आपने जैसा कि बता ही दिया है कि ओपी नैयर का संगीत है, SH बिहारी के बोल हैं, आशा भोसले की आवाज़ है और फिल्म का नाम है प्राण जाए पर वचन न जाए.
0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: लता मंगेशकर की आवाज में अभी आपने फिल्म नीला आकाश का ये गीत सुना। हमारे एक श्रोता लिखते हैं कि सिर्फ लंबी होने की वजह से जो गीत काट दिए गए, लगता है उनमें से कुछ गीत तो ऐतिहासिक गीत बन गए। जी हाँ बिल्कुल, और ये गीत हमारे दिलो दिमाग पर आज भी असर किए हुए हैं, ये बात क्या कम है। तो अब कार्यक्रम का वक्त खत्म हो चला है। इस कार्यक्रम से मंदाकिनी जोशी को दें इजाजत, फिर मिलेंगे, नमस्कार।
1: यार जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી।
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે। તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે।
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે। www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો।
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે। વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે।

0: પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સ્થાનિક સ્વરાજની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણી માટે ગઈકાલે મતદાન યોજાયું હતું. તેમ જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક પર સરેરાશ 57%, દેવગઢ બારિયા નગરપાલિકામાં 77% અને વિસનગર નગરપાલિકામાં 36, આણંદ જિલ્લા પંચાયતમાં 58%, હળવદ તાલુકા પંચાયતમાં 71%, પોશીના તાલુકા પંચાયતમાં 81%, નેત્રંગ તાલુકા પંચાયતમાં 80% અને ફાગવેલ તાલુકા પંચાયતમાં 68% મતદાન નોંધાયું. આ તમામ બેઠકો પર મતગણતરી 30 જુલાઈએ થશે. આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓને સમર્પિત ગુરુ પૂર્ણિમાની આજે ઉજવણી થઈ રહી છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે લોકો ગુરુઓને યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીમાં શામળાજીના સુપ્રસિદ્ધ આદિજાતિ ધામ લુસડિયા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી. તેમણે સંત સુરમલદાસજીની સમાધિ ધૂણો અને રામદેવ પીરની પ્રતિમાના દર્શન કર્યા. દરમિયાન શ્રી પટેલે ભક્તોનું અભિવાદન ઝીલી તેમની સાથે સંવાદ પણ કર્યો. ઉપરાંત શ્રી પટેલે સંત સુરમલદાસજીની 6ઠી પેઢીના વારસદાર સંતોનું શાલ ઉડાડી સન્માન કર્યું હતું.
1: આજે અમે પણ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા આવ્યા છીએ. આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે કે લોકો અંગ્રેજ વખતથી અહીંયા આગળ સંતો, જેને કહેવાય કે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલા ગુરુ છે, એટલે અમે પણ એમના ચરણોમાં શીશ ઝુકાયું છે.
0: દરમિયાન મહેસાણામાં પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ તરભ વાળીનાથ મહાદેવના દર્શન કરી લોકકલ્યાણની પ્રાર્થના કરી. મંત્રીએ વાળીનાથ ધામના મહંત જયરામ ગિરિબાપુના આશીર્વાદ લઈ સમગ્ર જિલ્લાની જનસુખાકારી માટે મંગલ કામના કરી. ઊંઝા ઉમિયાધામમાં પણ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તો બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાને સાચા હીરાજડિત સુવર્ણ વાઘા, સેવંતી, ગલગોટાના મિશ્ર પુષ્પોનો દિવ્ય શણગાર કરાયો છે. આ સાથે જ હનુમાન દાદાને મોહનથાળનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગર શહેરમાં વિવિધ ગાદીપતિઓ, સંતો, મહંતોના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. શિક્ષણ રાજ્યમંત્રી રીવાભાઈ જાડેજા, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ પણ ગુરુનું પૂજન કરી તેમના આશીર્વાદ લીધા હતા. ભાવનગરમાં યાત્રાધામ બગદાણા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 1 લાખથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના આશ્રમમાં સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ચોતરફ બાપા સીતારામના ગગનભેદી નારાથી બગદાણા ગુંજી ઉઠ્યું છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ચાંદીપુરા વાયરસને પગલે 1 બાળકીના મોતના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દેલવાડા ખાંટ ગામમાં 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા વડનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ ખસેડાઈ હતી. જોકે બીજા દિવસે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આમ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત નોંધાયું છે. બોટાદ જિલ્લાના રાણપુરાના કનારા નાગનેશ વચ્ચે ગાડી પલટી જતા 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ગાડી ભીમડાળથી અરણેજ તરફ જઈ રહી હતી. તે સમયે ગાડીના ચાલકે કાબૂ ગુમાવતા ગાડી પલટી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઇજાગ્રસ્તોને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના વીરવાડામાં ઇજાગ્રસ્ત અજગર માટે 1962 કરુણા એમ્બ્યુલન્સ દેવદૂત બની છે. એક અજગર ટ્રેક્ટરના પાવડા નીચે આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગેની જાણ કરુણા એમ્બ્યુલન્સને થતાં ટીમે ઘટનાસ્થળે પહોંચી અજગરની સમયસર અને જરૂરી સારવાર શરૂ કરી હતી. વન વિભાગ અને 1962 કરુણા એમ્બ્યુલન્સની કામગીરીને પ્રજાજનોએ બિરદાવી હતી. રાજ્યમાં મેઘરાજાએ આંશિક વિરામ લીધો છે. દરમિયાન આગામી 2 ઓગસ્ટ સુધી કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. તેને લઈને માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ રાજ્યમાં ગત 24 કલાકમાં 14 જિલ્લાના 27 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ

0: 56.22% વરસાદ નોંધાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIN ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, બસ થોડી જ વારમાં સાંભળીશું ગુજરાતી ગીતો.
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
5: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: यार, जीपीएससी ने यूपीएससी की तैयारी तो करवी छे, पण शू करवू अने क्यांथी शुरू करवू कई समझातु नथी.
3: अरे चिंता ना कर, गुजरात सरकार ना शिक्षण विभाग द्वारा राज्य ना विद्यार्थियों माटे फ्री कोचिंग शुरू थनार छे. तेमा राज्य नी 10 यूनिवर्सिटी अने कॉलेजों मा जीपीएससी अने यूपीएससी माटे क्लासेस शुरू थनार छे.
2: केवी रीते अप्लाई करी शकाय?
3: बहु सरल छे. www.gtuadn.samarth.edu.in पर जईने अप्लाई करो.
4: अने हां, याद राखजो, छेल्ली तारीख 1 ઓગસ્ટ छे. वधु माहिती पोर्टल पर उपलब्ध छे.
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત આજે કરીએ પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે ગાયેલ આ ગીત સાથે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: मोहन भाई, काफी बिजी लग रहे हो.
4: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
3: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
4: सच?
3: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
4: समझ गया.
0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: આ સ્વર હતો અમર ભટ્ટનો. શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ગેરફિલ્મી ગુજરાતી ગીતો. કાર્યક્રમમાં લઈ એક નાનકડો વિરામ.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
1: यार, जीपीएससी ने यूपीएससी की तैयारी तो करवी छे, पण शू करवू अने क्यांथी शुरू करवू कई समझातू नथी.
2: अरे चिंता ना कर, गुजरात सरकार ना शिक्षण विभाग द्वारा राज्य ना विद्यार्थियों माटे फ्री कोचिंग शुरू थनार छे. तेमा राज्य नी 10 यूनिवर्सिटी अने कॉलेजों मा जीपीएससी अने यूपीएससी माटे क्लासेस शुरू थनार छे.
1: केवी रीते अप्लाय करी शकाय?
2: बहु सरल छे. डब्ल्यू डब्ल्यू डब्ल्यू

0: gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
1: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
2: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વચ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ આરતી મુનશીના સ્વરમાં આ ગીત.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમની સમાપ્તિમાં આવો સાંભળીએ વિભા દેસાઈને.

શ્રોતા મિત્રો, વિભા દેસાઈના કંઠે ગવાયેલા ગીત સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 3 વાગે સાંભળીશું સખી સહેલી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા પ્રસ્તુત છે આ શ્લોક.

ગુરુ બ્રહ્મા. ગુરુ જ્ઞાનનો જન્મ કરાવે છે, તેથી તેઓ બ્રહ્મા સમાન છે. ગુરુ વિષ્ણુ. ગુરુ પ્રાપ્ત કરેલા જ્ઞાનનું રક્ષણ કરે છે, તેથી તેઓ વિષ્ણુ સમાન છે. ગુરુ મહેશ્વર. ગુરુ અજ્ઞાન અને દુર્ગુણોનો નાશ કરે છે, તેથી તેઓ શિવ સમાન છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુ પરમ સત્ય અને પરમાત્માના સ્વરૂપ છે. આવા શ્રી ગુરુને નમસ્કાર. ગુરુ અને શિષ્યના આ પવિત્ર સંબંધની સાથે સંગીત પણ એક એવો સાથી છે જે આપણા જીવનને સંવારે છે. પ્રસ્તુત છે આપનો મનપસંદ કાર્યક્રમ સરગમ, જેમાં સૌપ્રથમ ગુરુ અને શિષ્યના પાવન ભાવને વ્યક્ત કરતું એક ગીત. ફિલ્મ છે હમ દિલ દે ચુકે સનમ. સંગીત ઇસ્માઇલ દરબાર. ગાયક છે શંકર મહાદેવન, કવિતા કૃષ્ણમૂર્તિ અને ઉસ્તાદ સુલતાન ખાન. ગીતકાર છે મહબૂબ.

હવે પછીનું ગીત સાંભળીશું ફિલ્મ દિલ દે દિલ તો પાગલ હૈ. સ્વર છે લતા મંગેશકર અને ઉદિત નારાયણ. સંગીત ઉત્તમ સિંઘ અને શબ્દ છે આનંદ બક્ષીના.

હવે પછીનું ગીત છે ફિલ્મ ડુપ્લિકેટ. ગાયકો છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક, સંગીત અનુ મલિક અને શબ્દ છે જાવેદ અખ્તરના.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો સરગમ કાર્યક્રમ. આ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીશું ફિલ્મ યસ બોસ. ફિલ્મથી ગાયક છે અભિજીત ભટ્ટાચાર્ય અને અલકા યાજ્ઞિક, સંગીત જતીન લલિત અને શબ્દ છે જાવેદ અખ્તરના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે સરગમ કાર્યક્રમનો સમય પૂર્ણ થાય છે. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે અને હવે સાંજના કાર્યક્રમ સુરીલી સાંજમાં આપ સૌનું સ્વાગત છે. સૂર્યાસ્તની આ સુંદર વેળાએ જ્યારે દિવસની દોડધામ શાંત થઈ રહી છે ત્યારે માણીશું કેટલાક સંગીતની મધુર લહેરો. તો ચાલો સંગીતના સંગાથે આ સાંજને બનાવીએ વધુ એક ખાસ અને માણીએ કેટલાક ગુજરાતી ગીતો. સૌ પ્રથમ ગીત છે જેને સ્વર આપ્યો છે મુકેશે અને સંગીત છે અવિનાશ વ્યાસનું.

હવે પછીનું ગીત આવ્યું છે આંગણામાં રમાતી રમત વિશેનું. બાળપણની યાદો અને મેદાનમાં સ્ફૂર્તિ ભરી દેતું એક ગીત, એટલે તે હુતુતુતુ. સ્વર છે મન્નાડે, ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું.

0: મતની ઋતુ
1: આપો આપ એક મેઘ ના થઈને ભેરું સારું
0: આપો આપ એક મેઘ ના થઈને ભેરું સારું
1: જગત રમત આવ્યું ને રમે છે હુતુ તુ તુ એ હુતુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ જામી રમતની ઋતુ
0: જામી રમતની ઋતુ
1: આપો આપ એક મેઘ ના થઈને ભેરું સારું
0: આપો આપ એક મેઘ ના થઈને ભેરું સારું
1: જગત રમત આવ્યું ને રમે છે હુતુ તુ તુ તેજ ને તિમિર રમે પાણી ને તમીર રમે તેજ ને તિમિર રમે પાણી ને તમીર રમે વાદળ ની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજી ને
0: વાદળ ની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજી ને
1: પામવાન સંત ને ફકીર રમે હુ તુ તુ તુ એ હુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ જામી રમતની ઋતુ
0: જામી રમતની ઋતુ
1: આપો આપ એક મેઘ ના થઈને ભેરું સારું
0: આપો આપ એક મેઘ ના થઈને ભેરું સારું
1: જગત રમત આવ્યું ને રમે છે હુ તુ તુ તુ

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

પરંપરાનો સંગમ છે. તેવા આપણા વાલા અમદાવાદની વાત કરવી હોય તો એક જ ગીત યાદ આવે, અમે અમદાવાદી. સ્વર છે સંજય ઉઝા, ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું.

0: रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: यार जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી।
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે। તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે।
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે। www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો।
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે। વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે।
0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
4: खोबो भरी ने अमे एटलू हस्या के कूवो भरी ने अमे रोई पड़ा। कवि जगदीश जोशीनी संवेदना थी उभराती आ गीत रचना छे। हसवानी क्षणों तो जीवन में बहु ओछी छे। આ જીવનવાદ્યને તો કરુણ ગાન જ સતત ભાવે છે એની પ્રતીતિ કવિએ એમની કમનીય શબ્દાવલીથી કરાવી છે। ખટમીઠા સપનાઓની ભૂરાશ અને કુંવારા 16 વર્ષની તુરાશમાં અભિવ્યક્તિની તાજગી છે। અંતે તો ધુમ્મસના સમુદ્રમાં ક્ષણભરનું સુખ ડૂબી જાય છે અને નૌકા ખડક સાથે અફળાઈ જાય છે તેની વ્યથા આ ગીતમાંથી નીકળે છે। ફૂલ અને ઝાકળ સમી હળવાશ વેદનાને ધીરે ધીરે પ્રકટ કરતી જાય છે અને સંગીતની માધુરીમાં ઓર વેદનાની।
5: આ ગીતના સ્વર આપ્યા છે નિરૂપમા શેઠ, સંગીત છે અજીત શેઠ અને શબ્દ છે જગદીશ જોશીના।

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, આ સાથે જ સુરીલી સાંજ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થયો છે બરાબર 6 વાગ્યા સુરીલી સાંજ કાર્યક્રમનો, જેમાં આરંભે માણીશું ફિલ્મ સૂરજનું ગીત. સ્વર છે મોહમ્મદ રફી, શંકર જયકિશનનું સંગીત અને શબ્દ છે હસરત જયપુરીના.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત કેટલાક હિન્દી ફિલ્મી રેટ્રો ગીતો. હવેનું ગીત સાંભળીશું ફિલ્મ કશ્મીર કી કલીનું. સ્વર છે મોહમ્મદ રફી અને આશા ભોંસલે. સંગીત ઓપી નૈયર અને શબ્દ છે એસ એચ બિહારીનો.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં હવે માણીશું ફિલ્મ એક મુસાફર એક હસીનાનું ગીત. સ્વર છે મોહમ્મદ રફી અને આશા ભોંસલે, સંગીત ઉપી નૈયર અને શબ્દ રચના છે SH બિહારીની.

0: यार जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી

0: કોચિંગ શરૂ થનાર છે, તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
0: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: यार जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, આપણે જે હમણાં ગીત સાંભળી રહ્યા હતા તે હતું ફિલ્મ પ્યાર કા સાગરનું. સ્વર હતા મુકેશ, સંગીત રવિનું અને શબ્દરચના હતી પ્રેમ ધવનની. હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ ચાઇના ટાઉન. સ્વર છે મોહમ્મદ રફી, સંગીત પણ મોહમ્મદ રફીનું અને શબ્દરચના છે મજરૂહ સુલતાનપુરીની.

0: यार जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ.

અંતર્ગત કેટલાક હિન્દી ફિલ્મી રેટ્રો ગીતો. હવેનું ગીત છે ફિલ્મ કોહિનૂરનું. સ્વર છે લતા મંગેશકર અને મોહમ્મદ રફી. સંગીત નૌશાદ અલી અને શબ્દરચના છે શકીલ બદાયુનીની.

હવેનું ગીત આવી રહ્યું છે ફિલ્મ તાજમહલનું. સ્વર છે મોહમ્મદ રફી અને લતા મંગેશકરના, સંગીત રોશનનું અને શબ્દરચના છે સાહિર લુધિયાનવીની.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: હવેનું ગીત સાંભળીશું, ફિલ્મ પાકીઝા. સ્વર છે લતા મંગેશકરનું, સંગીત ગુલામ મહમદ અને શબ્દરચના છે કમાલ અમરોહીની.

હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ વો કોન થી, ગાયક લતા મંગેશકર, સંગીત મદન મોહનનું અને શબ્દરચના છે રાજા મહેંદી અલી ખાનની.

શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ માણીશું. ફિલ્મ છે આ, સ્વર લતા મંગેશકરનો, સંગીત શંકર જયકિશન અને શબ્દરચના છે શૈલેન્દ્રની.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ જય માલા થોડી ક્ષણોમાં.
1: સુરીલી ધડકન કુછ પલો મેં ફૌજી ભાઈ સુનેંગે જય માલા કાર્યક્રમ.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક દેવ દર્શન, ધૂપ અગરબત્તી, ધૂપ સ્ટિક્સ, કોન્સ એવં હવન સામગ્રી.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. જયમાલા કાર્યક્રમની થોડીક ક્ષણો માટે વિરામ આપીશું. સાંભળીશું થોડીક ક્ષણોમાં પ્રાદેશિક સમાચાર.
1: યાર સાચું કહું ને, હજી તો

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન. કચ્છમાં કેફી પદાર્થના વેચાણની તૈયારીમાં રહેલા પંજાબના 5 આરોપીને 10 વર્ષની સખત કેદની સજા. રાજ્યમાં મેઘરાજાનો આંશિક વિરામ. આવતીકાલથી ભારે વરસાદની આગાહી. અને મધ્યપ્રદેશમાં યોજાયેલી તરણ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડી કશ્વી માંકડિયાએ 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. લોકસભાએ આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. આ વિધેયકથી જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરાયો છે. તેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત કબજે કરવા જેવી કડક દંડની જોગવાઈ સામેલ છે. કેસના ઝડપી નિકાલ માટે વિધેયકમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશને દરરોજ સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવાનો પણ આદેશ અપાયો છે. વિધેયકમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય તે તારીખથી 2 મહિનામાં ગુનાઓની તપાસ પૂર્ણ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કેસની સુનાવણી આરોપનામું દાખલ થવાની તારીખથી 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, આ વિધેયકમાં સુધારો કાયદોને વધુ કડક બનાવવા તથા ત્વરિત ન્યાય અપાવવા લવાયો છે.
1: कल ही प्रधानमंत्री जी ने एक टास्क फोर्स का भी ऐलान किया है टू रिकमेंड रिफॉर्म्स टू मेक द एग्जाम्स सिस्टम्स लीक प्रूफ. उसमें कुछ एक बड़े वरिष्ठ लोग सम्मिलित किए गए और साथ ही साथ जो राधा कृष्ण कमेटी गठित की गई थी 22 जून 2024 में, उसमें से जो 46 की रिकमेंडेशंस थी उसमें से भी 35 इम्प्लीमेंट हो चुकी है. सरकार की नीति ईमानदार है और ये संशोधन भी एक ईमानदाराना प्रयास के तहत लाया जा रहा है और मुझे विश्वास है कि किसी भी दल के नेता को इसमें कोई आपत्ति नहीं होगी.
0: तो आ अंगे डांग वलसाडना सांसद धवल पटेले प्रतिक्रिया आपी है.

0: आज हमारे पार्लियामेंट में द पब्लिक एग्जामिनेशन प्रिवेंशन ऑफ अनफेयर मींस अमेंडमेंट बिल 2026 पूर्ण बहुमति से पास हो गए, और इसके बाद कोई भी क्रिमिनल अगर पेपर लीक करता है तो उस पे कड़ी से कड़ी सजा का प्रोविजन ये बिल में है। और साथ साथ 5 महीने के अंदर कोई भी पेपर लीक हुआ तो इन्वेस्टिगेशन, हियरिंग और जजमेंट कंप्लीट करना है।
1: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આવતીકાલે પેટાચૂંટણી માટે થનારા મતદાનને લઈ ચૂંટણીતંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 260 મતદાન મથક પર 100% વેબકાસ્ટિંગ, મોબાઈલ ડિપોઝિટ ફેસિલિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। 219,494 મતદારો ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીનું ભાવિ નક્કી કરશે।
2: વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે સવારે 62 સ્થળ પર 260 મતદાન મથકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે। તેમાં પ્રતિ મતદાન મથક સરેરાશ 844 મતદારને આવરી લેવાયા છે। તમામ મતદાન મથક પર રેમ્પ, પીવાના પાણી, વીજળી, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તેમજ 2 મતદાન મથક સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા અને 2 મતદાન મથક દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે, જ્યાં વ્હીલચેર સહિતની જરૂરી સુવિધાઓ રહેશે। આ ઉપરાંત 5 આદર્શ મતદાન મથક પણ સજ્જ કરાયા છે। આ ઉપરાંત મતદારો પોતાના મોબાઈલ જમા કરાવી શકે તે માટે મતદાન મથકોની બહાર મોબાઈલ ડિપોઝિટ સેન્ટર તૈયાર કરાયા છે। પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
1: જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે। કચ્છની અદાલતે કેફી પદાર્થની હેરાફેરી મામલે પંજાબના ગુનાહિત સમૂહના 5 આરોપીને 10 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 2 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી છે। અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે 13 જુલાઈ 2023 ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGને પંજાબના કેટલાક લોકો ગેરકાયદે કેફી પદાર્થ વેચવા કચ્છમાં ગ્રાહકોની શોધમાં હોવાની માહિતી મળી હતી। ત્યારબાદ નકલી ગ્રાહક તૈયાર કરી માધાપર પાસેથી પોલીસે આ 5 આરોપી પકડ્યા હતા। ભુજની 3 અધિક સેશન અને સ્પેશિયલ NDPS અદાલતે 5 આરોપીને દોષિત ઠેરવી આ સજા કરી છે। ગીર સોમનાથમાં વેરાવળ તાલુકાના સૌની ગામ નજીક હિરણ નદી પર બંધ બનાવવાની સરકારે મંજૂરી આપી। રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારે આ અંગે સરકારને રજૂઆત કરી હતી। 28 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ બંધથી આસપાસના વિસ્તારને લાભ થશે તેમ તેમણે જણાવ્યું છે।
3: આ ડેમથી આજુબાજુના ઓછામાં ઓછા 10-12 ગામોને ફાયદો થશે અને પાણીનો સંગ્રહ પણ થશે, અને જે પાણી દરિયામાં જતું રહેતું એ પાણી ઉનાળાના સમયે પણ કામ લાગશે। વાત કરું તો સૌની, બેરાડા, મંડો, કિશોરિયા, નાવદરા, ચિંદ્રો, પંડવા, નાફડા, બોડાસ, સોનારિયા, કાટલી, પ્રભાસ પાટણ, ઓજી વિસ્તાર, ઇણાજ અને મોરાજ, આ બધા ગામોના ગામ તળ જે કુવાના તળ છે એ તળ ખૂબ ઊંચા આવશે।
1: સાણંદમાં સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડની સબસિડરી કંપની સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 7600 કરોડ રૂપિયાના ખર્ચે OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે। ચેન્નઈના મુરુગપ્પા ગ્રુપે 1951 હર્ક્યુલિસ સાયકલ લોન્ચ કરી ત્યારે ભાવનગરના મહારાજાએ આ ગ્રુપની સાયકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું। તે ગ્રુપની કંપની હવે સાણંદમાં સેમી કન્ડક્ટર ચીપ બનાવીને દેશ વિદેશ મોકલે છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો। રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીમાં શામળાજીના સુપ્રસિદ્ધ આદિજાતિ ધામ લુસડિયા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી। જામનગરની જલારામ સેવા સંસ્થા દ્વારા ભોજલધામ ખાતે 10 ફૂટ વ્યાસનો વિશ્વવિક્રમી બાજરાનો રોટલો અર્પણ કરાયો, તેમજ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા આ રોટલા માટે સંસ્થાને પ્રમાણપત્ર પણ એનાયત કરાયું। શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પણ જામનગરમાં વિવિધ આશ્રમમાં સાધુ સંતોના આશીર્વાદ લઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી।
4: આજના આ પાવન દિવસે હું સમગ્ર જનતા જનાર્દનને, નગરજનોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। ગુરુનું માર્ગદર્શન અને એમણે ચિંધેલા પથ ઉપર ચાલી અને લોક કલ્યાણના સમાજ કાર્યમાં આપણે બધા સૌ સહભાગી બનીએ અને ભારત જે દિશામાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ

0: સમગ્ર વિશ્વ માટે આપણે બધા દેશના નાગરિક તરીકે પથદર્શક બની શકીએ.
1: ભાવનગરની સ્વામિનારાયણ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજીનું મહત્વ દર્શાવતી પ્રાર્થના અને ભજન રજૂ કરાયા. દેવ જેઠીબાઈ સરકારી ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી માધ્યમ શાળામાં વિદ્યાર્થીઓએ ગુરૂ મહિમા જ્ઞાન સાથે સૌને મંત્રમુગ્ધ કર્યા. તો ડાંગની એક કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વૈદિક કાળની પ્રાચીન ગુરૂ શિષ્ય પરંપરાને યાદ કરવામાં આવી. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું, કેટલાક વિસ્તારમાં આવતીકાલથી ભારે વરસાદ તો 31 તારીખે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
2: आज हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन में. कल के लिए एक्का दुक्का स्थान में हेरी हेवी रेनफॉल का वार्निंग, हेवी टू हेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में. और फिशरमैन भाई के लिए जो वार्निंग दिया गया है 30 जुलाई से लेकर 1 अगस्त तक, इसमें साउथ गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है.
1: દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 4 વાગ્યા સુધીમાં 38 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 1.25 ઇંચ જેટલો વરસાદ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં થયાના અહેવાલ છે. દરમિયાન સરદાર સરોવર નર્મદા બંધની સપાટી 129 મીટરે પહોંચતા 70% પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાને રાખી ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOC ખાતે વેધર વોચ ગ્રુપની એક બેઠક યોજાઈ. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદી પરિસ્થિતિ સામે લોકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં ખરીફ મોસમમાં અત્યાર સુધીમાં 70% એટલે કે 59,26,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર સંપન્ન થયું છે. તેમાં કપાસનું સૌથી વધુ 20 લાખ હેક્ટર અને 17,50,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હોવાનું કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ભાવનગરના ખેલાડી કશ્વી માંકડિયાએ તરણ સ્પર્ધામાં 2 ચંદ્રક જીત્યા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયેલી સ્પર્ધામાં નૈમિષારણ્ય શાળાના આ વિદ્યાર્થિનીએ 11 વર્ષથી ઓછી વયવર્ગની 50 મીટર બટરફ્લાય સ્ટ્રોક શ્રેણીમાં ઉત્તમ પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક જીત્યો છે. ત્યારબાદ તેમણે 200 મીટર વ્યક્તિગત ચંદ્રક શ્રેણીમાં પણ રજત ચંદ્રક પોતાના નામે કર્યો છે. કશ્વીના શિક્ષક, માતા પિતા સહિતના લોકોએ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત એકમો માટે જાહેર કરાયેલા રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધી રાહત પેકેજ SDRP ઓનલાઈન પોર્ટલ પર 3,857 અરજી નોંધાઈ છે. સ્થળ ચકાસણી પૂર્ણ થયા બાદ સહાય ચૂકવણી કરશે તેમ જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું છે. રાજકોટ મંડળની પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે પોરબંદરની જગ્યાએ રાજકોટથી 1:30 વાગે ઉપડશે, જ્યારે પોરબંદર અને રાજકોટ વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા પોલીસ દળની વધતી સંખ્યા અને નવા ઉભરતા પડકારને ધ્યાનમાં રાખીને વાર્ષિક DGP કમેન્ડેશન ડિસ્કની સંખ્યા વધારીને 148 કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન. કચ્છમાં કેફી પદાર્થના વેચાણની તૈયારીમાં રહેલા પંજાબના 5 આરોપીને 10 વર્ષની સખત કેદ અને સજા. અને રાજ્યમાં મેઘરાજાનો આંશિક વિરામ, આવતીકાલથી ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.
4: सुबह जलाओ शाम जलाओ
5: देव दर्शन धूप.
4: सुबह जलाओ शाम जलाओ
5: देव दर्शन धूप.
6: एक प्रकार से PM जय अब गरीबों की जय बन गई है.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને

0: आयुष्मान कार्ड बनावो। वधु जानकारी माटे 1-4-5-5-5 पर कॉल करो।
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ જય માલાનો શેષ ભાગ.
2: આશા ભોસલે કો ઝખમી ફિલ્મ મેં ગૌહર કાનપુરી કે લિખે ઇસ ગીત કી ધૂન બનાઈ હૈ બપ્પી લહેરી ને.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંભળીશું એક ગીત જેને સ્વર આપ્યો છે સાનવી શાહ અને રચના છે નરસિંહ મહેતાની.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 7:50 એ સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 આજે લોકસભામાં પસાર. રાજ્યસભાએ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. બગડતી હવા ગુણવત્તાના પડકારનો સામનો કરવા કેન્દ્ર સરકારે વાહન નવીનીકરણ પહેલ પરિવર્તનને મંજૂરી આપી. POJKમાં પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષા દળોની કાર્યવાહી બાદ મૃત્યુઆંક વધીને 40 થયો. અને કોમનવેલ્થ ગેમ્સ 2026માં સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ ભારત માટે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા. સમાચાર વિગતવાર. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 આજે લોકસભામાં પસાર થયું. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરે છે. આ વિધેયકમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકતો જપ્ત કરવા જેવી કડક સજાની જોગવાઈ સામેલ છે. કેસોના ઝડપી નિકાલની ખાતરી કરવા માટે કાયદામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક ટ્રાયલ માટે ખાસ ફાસ્ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો આદેશ અપાયો છે. તે વધુમાં જોગવાઈ કરે છે કે ગુનાઓની તપાસ પોલીસ સ્ટેશનમાં માહિતી નોંધાયેલી તારીખથી 2 મહિનાની અંદર પૂર્ણ થવી જોઈએ. ચાર્જશીટ દાખલ થયાના 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ થવી જોઈએ. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે નવું વિધેયક વિદ્યાર્થીઓ અને યુવાનોના કલ્યાણની સુરક્ષા માટે સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.
1: सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर्स की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया. स्पेशल फास्ट ट्रैक कोर्ट्स है, इनको स्थापित करने का भी क्रम प्रारंभ किया जाए. उसमें दिल्ली, मुंबई, कोलकाता, मध्य प्रदेश, बिहार, उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया है और आने वाले दिनों में बाकी स्थानों पर.
0: વિપક્ષના આચરણ પર પ્રહાર કરતા ડોક્ટર સિંહે કહ્યું, જ્યારે કોઈ મહત્વપૂર્ણ બિલ પસાર પર ચર્ચા થઈ રહી છે ત્યારે વિપક્ષ સૂચનો આપવાને બદલે રાજકારણ રમી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર શ્રી ગાંધીના આરોપોનો જવાબ આપતા ડોક્ટર સિંહે કહ્યું કે સરકારે વારંવાર સ્પષ્ટતા કરી છે કે કોઈ ગોળીબાર થયો નથી અને ફક્ત આંસુ ગેસનો ઉપયોગ કરાયો છે.
2: ये बार बार स्पष्ट किया गया कि गोली चली ही नहीं, टीयर गैस का इस्तेमाल हुआ, लेकिन जब गोली चली ही नहीं

0: तो आदेश देने का सवाल ही पैदा होता और आदेश देने का अधिकार मैजिस्ट्रेट के पास रहता है, मंत्री के पास नहीं।
1: ચર્ચામાં ભાગ લેતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા હવે ખૂબ મોંઘી થઈ ગઈ છે. વિધેયક પસાર થયા બાદ અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી છે. લોકસભાએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ સંસદના શિયાળુ સત્ર 2026ના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસ સુધી લંબાવ્યો છે. સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ પીપી ચૌધરીએ બંધારણ 129મું સુધારા વિધેયક 2024 અને કેન્દ્ર શાસિત પ્રદેશો કાયદા સુધારા વિધેયક 2024 પર સંયુક્ત સમિતિનો કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ વિધેયક લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં એક સાથે ચૂંટણીઓ યોજવાનો પ્રયાસ કરે છે. ગૃહમાં આ પ્રસ્તાવને ધ્વનિમત દ્વારા પસાર કરાયો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આજે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. આ વિધેયકનો હેતુ જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ 1969માં સુધારો કરવાનો છે. આ વિધેયક જોગવાઈ કરે છે કે જો કોઈ જન્મ અથવા મૃત્યુની જાણ રજિસ્ટ્રારને 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછી સમયમાં કરવામાં આવે તે ફક્ત જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરીથી નોંધણી કરી શકાય છે. વિધેયકમાં વધુમાં જણાવાયું કે જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને 2 વર્ષથી વધુ સમયમાં કરવામાં આવે છે તો તે ફક્ત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના આદેશથી જ નોંધાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ભારતીય રેલવેમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે અને વર્ષોથી લેવાયેલા વિવિધ સલામતી પગલાંના પરિણામે અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વ્યાપક અને વિસ્તૃત પરીક્ષણો પછી કવચ વર્ઝન 4.0 આ મહિનાની 20મી તારીખ સુધીમાં દિલ્હી મુંબઈ અને દિલ્હી હાવડા રૂટને આવરી લેતા 2,569 રૂટ કિલોમીટર પર સફળતાપૂર્વક કાર્યરત કરાયું છે. રાજ્યસભાએ આજે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. આ વિધેયક રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારો કરશે. પ્રસ્તાવિત કાયદામાં વંદે માતરમને રાષ્ટ્રગાન જનગણમન જેટલું જ વૈધાનિક રક્ષણ આપવાનો પ્રયાસ કરાયો છે. આ ગુનાઓ માટે 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે આ સુધારો ફક્ત કાયદાકીય ફેરફાર નથી. તેમણે કહ્યું કે તે ભારતના આત્મા, રાષ્ટ્રીય ચેતના, સાંસ્કૃતિક વારસો અને સ્વતંત્રતાના સંગ્રામના આદર્શો પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિધેયક પસાર થયા બાદ ઉપલા ગૃહમાં ખાસ ઉલ્લેખ શરૂ થયો જ્યાં સભ્યોએ તાત્કાલિક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય પરંપરાગત કલા સ્વરૂપોના કલાકારોના એક જૂથને મળ્યા અને તેમનું કાર્ય નિહાળ્યું. આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ કાર્યક્રમ હેઠળ બનારસ ભીંતચિત્ર, થંગકા, નાયક, કેરળ ભીંતચિત્ર, બસોહલી, સુરપુર અને મૈસૂર જેવા કલા સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરતા 12 કલાકારો રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયા છે. આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ કાર્યક્રમ એ ભારતની કલાત્મક પરંપરાઓની ભાવના દર્શાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. બગડતી હવા ગુણવત્તાના પડકારોનો સામનો કરવા કેન્દ્ર સરકારે વાયુ પ્રદૂષણ અને નેટવર્ક ઉત્સર્જન ઘટાડવા માટે વાહન સંપત્તિઓના ઝડપી નવીનીકરણ અને પ્રોત્સાહન માટેનો કાર્યક્રમ પરિવર્તન પહેલને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં જૂના અને ઉચ્ચ ઉત્સર્જનવાળા ટ્રકો અને બસોને સ્વચ્છ ભારત સ્ટેજ BS6 અનુરૂપ અને ઇલેક્ટ્રિક વાહનોથી બદલવાનો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે પરિવર્તન યોજનાનો કુલ નાણાકીય ખર્ચ 9,500 કરોડ રૂપિયાથી વધુ છે, જેમાં કેન્દ્ર સરકારના 5,041 કરોડ રૂપિયાથી વધુના સમર્થનનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના કબજા હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ વધી રહી છે ત્યારે માનવ અધિકાર દસ્તાવેજીકરણ અને દેખરેખ સંસ્થાએ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર ઉચ્ચ કમિશનરના કાર્યાલયને પાકિસ્તાની દળો દ્વારા પ્રદર્શનકારીઓ પર ગોળીબારના અહેવાલો બાદ હસ્તક્ષેપ કરવા હાકલ

0: કરી છે. કાર્યવાહીમાં અત્યાર સુધી 40થી વધુ નાગરિકો માર્યા ગયા અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. પીઓકે સ્થિત જૂથ જમ્મુ કાશ્મીર હ્યુમન રાઇટ્સ ઓબ્ઝર્વેટરીએ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારો માટેના ઉચ્ચ કમિશનર વોલ્કર ટર્કને કરેલી તાકીદની અપીલમાં જણાવ્યું કે 27 જુલાઈના રોજ રાવલકોટથી મુઝફ્ફરાબાદ તરફ સંયુક્ત આવામી એક્શન કમિટી દ્વારા આયોજિત શાંતિપૂર્ણ યાત્રા ફરી શરૂ થયા પછી આ હત્યાઓ થઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ 2026માં સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ ભારત માટે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા છે. સાક્ષીએ મહિલા 51 કિલોગ્રામ વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં આયર્લેન્ડની કેટલિન ફ્રાયર્સને 5-0થી હરાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ જીત સાથે તે સેમીફાઇનલમાં પહોંચી છે. જ્યારે 70 કિલોગ્રામ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની અરુંધતી ચૌધરીએ ન્યૂઝીલેન્ડની મોર્ગન હેન્ડરસનને 3-1ના વિભાજિત નિર્ણયથી હરાવીને સેમીફાઇનલમાં પહોંચી છે. આ સાથે આજે ભારતનો 2જો ચંદ્રક નિશ્ચિત થયો છે. વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશો પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળનું કાશ્મીર ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે. મંત્રાલયના ફેક્ટચેક યુનિટે જણાવ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશમાં ચાલી રહેલી ચૂંટણી કવાયત ફક્ત પાકિસ્તાન દ્વારા તેના ગેરકાયદેસર કબજાને છુપાવવા અને પ્રદેશમાં થઈ રહેલા ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 આજે લોકસભામાં પસાર. રાજ્યસભાએ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. બગડતી હવા ગુણવત્તાના પડકારોનો સામનો કરવા કેન્દ્ર સરકારે વાહન નવીનીકરણ પહેલ પરિવર્તનને મંજૂરી આપી. અને કોમનવેલ્થ ગેમ્સ 2026માં સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ ભારત માટે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણી હે સંસદ મેં આજ હુઈ
2: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ઝરોખા. ઝરોખા અંતર્ગત જોઈશું આજે હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે પછી માણીશું બરાબર 9 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી, માફ કરશો, 8:15 અત્યારે માણી રહ્યા છો ઝરોખા. ત્યારબાદ ચિત્રલોક, 9 વાગે મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત. 10 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ છાયા ગીત. અને 10:30 ઢલતી જાહેરાત. આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે પ્રસ્તુત છે આવતીકાલે તારીખ 30 જુલાઈ ગુરુવારના રોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા 6:30 શ્રી રામચરિત માનસ ગાન અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે બરાબર 6:35 સંગીત સરિતા 6:45 7 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત.

7:30 હમ હે રાહી પ્યાર કે, 7:55 ઝરોખા, 8:15 સ્પોન્સર પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, 8:30 અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ ચિત્રલોક, આજ કે ફનકાર 9:30, 10:02 ગુજરાતી ફિલ્મી અથવા તો ગેરફિલ્મી ગીતો માણીશું, 10:30 ધૂમ મસ્તી ધૂમ દિલ સે કાર્યક્રમ થીમ આધારિત ગીતો માણીશું, 11:02 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ, 11:30 12:05 યાદો કી મહેફિલ સુરીલા સફર મુંબઈ કેન્દ્ર પરથી માણીશું બરાબર 1:00 ત્રિવેણી કાર્યક્રમ બરાબર 2:00 ગુજરાતી ગીતો સુગમ ગીતો માણીશું 2:35 સખી સહેલી અને પિટારા સખી સહેલી 3:00 અને પિટારા 4:00 અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું

સાંજની સભામાં બરાબર 5 વાગે સરગમ કાર્યક્રમ, સુરીલી સાંજ ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ 5:30, 6 વાગે હિન્દી રેટ્રો ગીતો માણીશું બરાબર સુરીલા સફર કાર્યક્રમમાં બરાબર 6 વાગે, જયમાલા મારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું બરાબર 7 વાગે,

બરાબર 8 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ હવા મહલ. 8 વાગે 15 મિનિટે ઝરોખા અંતર્ગત પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને ત્યારબાદ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. બરાબર 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત છાયા ગીત. બરાબર 10 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું અને ઢલતી જાહેરાત. બરાબર 10:30 અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણશું. આ હતી અમારી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આ સાથે જ સમયાંતરે સમાચારો આપની સમક્ષ રજૂ કરતા રહીશું. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. માણીશું થોડીક ક્ષણોમાં કાર્યક્રમ ચિત્રલોક.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: GPSC અને UPSC ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં GPSC અને UPSC માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: હવેનું ગીત આવી રહ્યું છે ફિલ્મ દબંગનું. ગાયક કલાકારો છે સુખવિંદર સિંઘ અને વાજિદ ખાન. સંગીત આપ્યું છે સાજિદ વાજિદે અને શબ્દ છે જલીસ શેરવાની.

0: જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ ધડકનું. સ્વર છે અજય ગુડવાલે, સંગીત અજય અતુલનું અને શબ્દરચના છે અમિતાભ ભટ્ટાચાર્યની.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ ધડકનનું. સ્વર છે અલકા યાજ્ઞિક, સંગીત નદીમ શ્રવણ અને શબ્દ છે સમીરના.

મારા વાલા ગામવાસીઓ, આજે આપણા ગામનો એક એક ખેડૂત, એક એક વેપારી, એક એક કર્મચારી, એક એક કારીગર સમૃદ્ધ બન્યો છે. ગામ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પણ આજે આ સભા બોલાવવાનું ખાસ કારણ છે. વાત કરવી છે શૌચાલયની. ગામમાં હજુ કેટલા ઘર શૌચાલય વગરના રહી ગયા છે. હજુ કેટલીક માં દીકરીઓ તથા વડીલોને

0: લોટો લઈને દૂર સીમ સુધી જવું પડે છે. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, માદગી હોય, દિવસ હોય, રાત હોય, હે, કેટલી તકલીફ. પણ આજે આપણે પહેલ કરવાની છે. સરકાર તો સહાય આપે જ છે, પણ આપણે પણ ગામના આગેવાનોનો ટેકો લઈ આપણા ગામને 100% શૌચાલય વાળું બનાવીએ અને ગામને ચોખ્ખું રાખી સંપૂર્ણ સ્વચ્છ બનાવીએ, રોગમુક્ત બનાવીએ.
1: ગામનો વિકાસ આપણો વિકાસ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ.
2: શ્રોતા મિત્રો, આ સાથે ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8:45 સાંભળીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, દિવસભરની દોડધામ બાદ જ્યારે રાત શાંતિની ચાદર ઓઢી રહી છે, ત્યારે સંગીતના સૂર અને ગઝલના શબ્દો હૃદયને અનોખી શાંતિ આપે છે. આ શાંત સમયમાં માણીશું હિન્દી ફિલ્મ સંગીતની કેટલીક ગઝલો. સૌપ્રથમ ગીત માણીશું ફિલ્મ પ્રેમ ગીતનું. સ્વર છે જગજીતસિંહનું, સંગીત પણ જગજીતસિંહનું અને શબ્દરચના છે ઇન્દેવરની.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: ગઝલ એ અરબી ફારસીમાંથી ઉતરી આવેલો એક લોકપ્રિય કાવ્ય પ્રકાર છે. ગઝલમાં બે બે પંક્તિના સ્વતંત્ર શેર એટલે કે કાવ્ય હોય છે, જેનું મુખ્ય મિજાજ પ્રેમ, ચિંતન કે સંવેદના હોય છે. ગઝલ ચોક્કસ માત્રા મેળ, છંદ, પ્રાસ એટલે કે બહેર, કાફિયા અને અંત્યાનુપ્રાસ એટલે કે રદિફના નિયમોથી બંધાયેલી હોય છે. આગળ વાત કરીશું ગઝલ વિશે, તે પહેલાં સાંભળીશું એક ગઝલ. ફિલ્મ છે અદાલત, સ્વર લતા મંગેશકર, સંગીત મદન મોહન અને શબ્દ છે રાજેન્દ્ર કૃષ્ણના.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: ગઝલનું સૌ પ્રથમ સ્વરૂપ 7મી સદીમાં અરબી ભાષામાં જોવા મળે છે. ત્યારબાદ 10મી અને 12મી સદીમાં પર્શિયન ભાષામાં તે વધુ વિકાસ પામી. રૂડકી અને અન્ય કવિઓએ તેને વધુ નજાકત ભરી અને રોમેન્ટિક બનાવી. 13મી સદી અને ત્યારબાદ દક્ષિણ એશિયાના દેશોમાં ગઝલના સ્વરૂપને વધુ પ્રચલિત બનાવવાનું શ્રેય આમિર ખુસરો અને મિર્ઝા ગાલિબને જાય છે. શ્રોતા મિત્રો, સમય થયો છે એક ગઝલનો. ફિલ્મ છે માસૂમ, ગાયક ભૂપિન્દરસિંહ અને સુરેશ વાડકર, સંગીત આર ડી બર્મન અને શબ્દ છે ગુલઝારના.

ગઝલના બંધારણ અને વિશેષતાઓને સમજવા માટેના મુખ્ય શબ્દો. શેર, તો ગઝલની પ્રત્યેક બે પંક્તિની કડીને શેર કહેવાય છે. ગઝલમાં ઓછામાં ઓછા પાંચ શેર હોય છે. મતલા, ગઝલના પ્રથમ શેરને મતલા કહે છે. આ શેરની બંને પંક્તિઓમાં કાફિયા અને રદિફ સમાન હોય છે. મક્તા, ગઝલનો અંતિમ શેર જેમાં કવિ પોતાનું ઉપનામ કે તખલ્લુસ પણ વાપરી શકે. કાફિયા, શેરના અંતે આવતા સમાન ઉચ્ચારવાળા શબ્દો એટલે કે પ્રાસ. હજી આગળ વાત કરીશું ગઝલ વિશે. સમય થયો છે એક ગઝલનો, જે છે ફિલ્મ ઉમરાવજન, સ્વર છે આશા ભોંસલે, સંગીત ખયામ અને શબ્દ છે શહરયાના.

તેના શબ્દો શેર, મતલા, મક્તા અને હવે કાફિયા, શેરના અંતે આવતા સમાન ઉચ્ચારવાળા શબ્દો એટલે કે પ્રાસ, રદિફ. કાફિયા પછી તરત જ આવતો દરેક શેરમાં પુનરાવર્તિત થતો શબ્દ, અને બહેર તો ગઝલનું છંદ અને બંધારણ. આ હતી ગઝલ વિશેની માહિતી. હવે પછીનું ગીત સાંભળીશું. ફિલ્મ છે મિર્ઝા ગાલિબ, સ્વર તલત મહેમૂદ અને સુરૈયા, શબ્દ મિર્ઝા ગાલિબના અને સંગીત છે ગુલામ મહંમદનું.

0: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા હતા દિલે નાદાન તુજી હુઆ હૈ. સ્વર આપ્યો તો જગજીતસિંહ અને ચિત્રાસિંહને. આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ છાયા ગીત.
1: છાયા ગીત કાર્યક્રમ બસ કુછ હી પલો મે.
2: કાર્યક્રમ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 11 વાગે સાંભળીશું હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 11:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર.
1: યે હે વિવિધ ભારતી.